नमस्कार, सुप्रभात। FM 96.7 MHz पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानू आ अमदावाद केन्द्र छे। आजे तारीख 6 जुलाई 2026 सोमवार, तदनुसार आषाढ़ दिनांक 15, शक संवत 1948। અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 5:58 થઈ રહી છે। આજની સભાનો પ્રારંભ કરીએ મંગળધ્વની સાથે।

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી ક્ષણોમાં બરાબર 6 વાગે અમારા દિલ્હી કેન્દ્રથી સાંભળીશું હિન્દીમાં સમાચાર. પ્રતીક્ષા સમાચારની.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ રવિ સાહેબની રચના સોનિક સુથારના સ્વરમાં.

પ્રેમ સખીની રચના સુપર્ણા બેનર્જીના સ્વરમાં હમણાં આપે સાંભળી. હવે સાંભળીએ પ્રફુલ્લ દવેના સ્વરમાં કવિ પિંગળની રચના.

0: મારું નામ રોશની છે, હું સુરજ ગામની વતની છું. નામ સુરજ, પણ ગામમાં અંધારું હતું કારણ કે ગામમાં કોઈના ઘરે શૌચાલય જ ન હતું. એટલે નાના મોટા સૌએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ શૌચક્રિયા માટે બહાર જ જવું પડતું, જેને કારણે ગામમાં ગંદકી ફેલાતી અને ગામ લોકોએ રોગચાળાના ભોગ બનવું પડતું. આ રોજનું થયું, મારાથી આ સહન ન થયું. મને એક વિચાર આવ્યો, મારી બચત અને મારી મમ્મીના થોડા ઘણા દાગીના વેચીને મારા ઘરે મેં શૌચાલય બનાવડાવ્યું. આની અસર ગામ લોકો પર પણ થઈ અને આજે મારા આખા ગામમાં ઘરે ઘરે શૌચાલય છે. ચારે બાજુથી મારું સન્માન થયું. ગામ લોકો કહે છે કે રોશનીની પહેલથી ખરેખર સુરજ ગામમાં રોશની થઈ ગઈ.
1: તમે પણ તમારા ગામમાં શૌચાલય બનાવી રોશની કરી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક ડગલું સ્વચ્છતા તરફ.
2: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે. બરાબર 6:30 મિનિટે સાંભળીશું વડોદરા કેન્દ્રથી કાર્યક્રમ અમૃતધારા.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ થાય છે લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ અમૃતધારા. આજનો વિષય છે આત્મનિર્ભર.

0: शिक्षण वक्ताची डॉक्टर चंपक मोदी।
1: आत्मनिरीक्षण प्रत्येक व्यक्ति अन्यनी क्षतिओनू निरीक्षण करे छे। पोताना दोष जोवानी आँख तेने नथी, तेथी अंतकाळे तेनी अधोगति थता ते नरकमा जाय छे। ते माटे एक दृष्टांत समझवा जेवू छे। मंदिर सामे एक गणिकानू घर हतुं। मंदिरमां संत महात्मा गणिकाने घेर आवता युवानोने जोई दुखी थता। एक दिवसे तेमने गणिकाने कह्युं, हे पापीणी, तारे कारणे लोकोनी दुर्गति थाय छे, मृत्यु पछी तारू शुं थशे तेनो तो विचार कर। आ सांभळी गणिकाने पश्चाताप थयो। तेने साचा हृदयथी प्रभुने प्रार्थना करी, हे प्रभु, हूँ आजीविका माटे लाचारी थी गणिका तरीके जीवूँ छू, मारी रक्षा करवानो धर्म तारो छे। साधुए जोयुं કે ગણિકાને ઘેર હજુ પણ પુરુષોની અવરજવર ચાલુ છે, તેથી તેણે કેટલા પુરુષો આવે છે તે ગણવાનું શરૂ કર્યું। જ્યારે કોઈ પુરુષ એના ઘરમાં પ્રવેશ કરે ત્યારે સાધુ મહાત્મા એક પથ્થર બાજુ પર મૂકે। સમય જતાં પથ્થરોનો મોટો ઢગલો થઈ ગયો, તેથી તેણે ગણિકાને કહ્યું, જો આ તારા પાપનો ઢગલો, મૃત્યુ પછી નરકમાં તને કેવી શિક્ષા થશે તેની કલ્પના તો કર। ભયભીત ગણિકાએ આંખમાં અશ્રુ સાથે પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, હવે તો તું મને તારી પાસે બોલાવ, હું તારે શરણે આવું છું। રડતા રડતા તેના પ્રાણ છૂટી ગયા। દૈવ યોગે તે જ દિવસે સાધુ મહાત્મા પણ હૃદયરોગનો હુમલો થતાં મૃત્યુ પામ્યા। યમદૂતો સાધુના પ્રાણને નરક તરફ લઈ જતા હતા અને પશ્ચાતાપની આગમાં તપ્ત દુઃખી ગણિકાનો આત્મા વિમાનમાં સ્વર્ગ તરફ જતો હતો। આ આશ્ચર્ય જોઈને સાધુ બોલ્યો, હે પ્રભુ, આ કેવો અન્યાય! સમગ્ર જીવન સંન્યસ્ત ધારણ કરનારને નરકમાં ઘસડી જવામાં આવે અને જિંદગી પર્યંત પાપાચાર કરનારી ગણિકાને વિમાનમાં સ્વર્ગ તરફ લઈ જવામાં આવે? યમદૂતો કહે, સાધુ મહારાજ, ઈશ્વરના દરબારમાં ક્યારેય અન્યાય કરવામાં આવતો નથી। તારું સાધુ જીવન દંભી અને ઢોંગી હતું, જો પેલો તારો દેહ એ તો અવશ્ય શુદ્ધ હતો। લોકો તારા દેહને હાર પહેરાવીને સન્માન કરી રહ્યા છે, બેન્ડવાજા સાથે તારા મૃતદેહનો તેઓ વરઘોડો કાઢી રહ્યા છે। અને ત્યાં નજર કર, પેલું ગણિકાનું શબ જો, એની દફન ક્રિયા અને અગ્નિ સંસ્કાર પણ અપૂર્ણ રહ્યા છે। સ્મશાનમાં પડેલા તેના મૃતદેહનો આહાર પશુ પક્ષીઓ કરી રહ્યા છે, પરંતુ તેનું મન પશ્ચાતાપના તાપથી પાવન થઈ ગયું હતું, તેથી તેનો આત્મા સ્વર્ગલોકમાં વિમાન દ્વારા જઈ રહ્યો છે અને તે ગણિકાનું તમામ પાપ તારી કોટે વળગ્યું છે, કેમ કે તું સતત તે સ્ત્રીના પાપનો જ વિચાર કરતો અને તેને જોવામાં જ સમયનો દુર્વ્યય કરતો હતો। ભક્તિ કરનાર વ્યક્તિએ કદાપી બીજાની ક્ષતિઓ અને દોષો જોવા જોઈએ નહીં। પરમાત્મા પ્રત્યેક વ્યક્તિની પરીક્ષા જુદી જુદી રીતે કરે છે। ન્યાય કરનાર નિરીક્ષક અને પરીક્ષક એ જ છે। આપણે કદીય આત્મનિરીક્ષણ કરીને આપણા દોષો અને ક્ષતિઓ જોતા નથી, તેથી પરમાત્માની લીલાને સમજી શકતા નથી। પવિત્ર દ્રષ્ટિ જ પવિત્ર સૃષ્ટિનું સર્જન કરી શકે। અરે અપરાધ પોતાના, તુજો માનવ સમજી જાય તો ક્યાંય પાપ રહે નહીં ભાઈ, પૃથ્વી સ્વર્ગ થઈ જાય, પૃથ્વી સ્વર્ગ થઈ જાય।
0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ અમૃતધારા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: FM પર આપે ટ્યુન કર્યું છે. જોડાઈએ મુંબઈ કેન્દ્રથી શ્રી રામચરિત માનસ ગાન માટે.

0: कार्यक्रम में लेते हैं एक छोटा सा अंतराल।
1: सखी सहेली दर मंगळवारे अने शुक्रवारे बपोरे 3 वागे, प्रायोजक देवदर्शन धूप अगरबत्ती।
2: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો। જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો। ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો। તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ।
3: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો।
1: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે જણાવ્યું કે જ્યાં નવી અદાલતો નિર્માણ પામશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલ નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા

0: પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજાશે. જામનગરના દરિયા કિનારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું અને મહિલા T20 વિશ્વકપમાં ઇંગ્લેન્ડને પરાજય આપી ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 161 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ અમરેલીના રાજુલામાં 10.79 ઇંચ, જ્યારે ધારીમાં 9.21 અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નદીઓમાં ઘોડાપૂરને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થયા છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ લોકોને શેત્રુંજી અને નાવલી નદીઓથી દૂર રહેવા અને બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરી છે.
1: મીડિયાના માધ્યમથી હું બે હાથ જોડીને લોકોને વિનંતી કરું છું કે શેલ દેદુમલ, શેત્રુજી અને નાવલીના કાંઠાના વિસ્તારના જે લોકો છે એ બિનજરૂરી રોડ ઉપર જવાનું બંધ રાખે. વાહન વ્યવહાર અત્યારે સદંતર બંધ છે અને બિનજરૂરી જો બંધ રાખીશું તો સરકારની આ વ્યવસ્થામાં આપણે સહભાગી બની અને કોઈ પણ માનહાનિ ન થાય, કોઈ પણ પશુની પણ હાનિ ન થાય એવા રીતની વ્યવસ્થામાં આપણે સહભાગી થઈ શકીએ.
0: ડાંગમાં એક દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો. સુબીર તાલુકામાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વરસાદ બાદ ભાવનગરમાં શેત્રુંજી ડેમ 46% અને લાખણકા ડેમ 75%થી વધુ ભરાયો છે, જ્યારે કાળુભાર અને રજાવડમાં પણ જળસંગ્રહ વધ્યો છે. દરમિયાન વરસાદને કારણે પાણીની આવક થતાં ગઈકાલે રાજકોટમાં આજી 2 ડેમનો 1 દરવાજો ખોલાયો હતો, જેને લઈને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. તો તાપીના ઉકાઈ ડેમમાં 17,378 ક્યુસેક પાણીની આવક થઈ છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમરેલીના ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા. નગરપાલિકા દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી 100 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વધુ અહેવાલ અમારા જિલ્લા પ્રતિનિધિ હરીશ ટાંક પાસેથી.
2: અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાંભેલાધાર વરસાદ પડી રહ્યો છે અને જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા 40 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને 66થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામના 68થી વધારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જિલ્લાની 5 તાલુકાઓની માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં 1 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આકાશવાણી સમાચાર માટે અમરેલીથી હરેશ ટાંકનો રિપોર્ટ.
0: ગીર સોમનાથના સુલતાનપુર ગામે ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા ઘરમાં ફસાયેલા 4 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. બીજી તરફ સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 30 સભ્યોની ટીમ ઓલપાડમાં તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે, જ્યારે બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ ફરકાવાયું છે. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું, રાજ્યમાં જ્યાં પણ નવી અદાલતની ઇમારત બનશે ત્યાં વકીલો માટે અલગ સુવિધાજનક એડવોકેટ બિલ્ડિંગ અનિવાર્યપણે બનાવાશે. ગાંધીનગરના કલોલમાં 49 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન કર્યા બાદ જાહેર સભાને સંબોધતા સુશ્રી અગ્રવાલે આ વાત કહી. તેમણે ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવા અને પડતર કેસના ઝડપી નિકાલ માટે વૈકલ્પિક વિવાદ નિવારણ એટલે કે મીડિએશન પર પણ વિશેષ ભાર મૂક્યો. ગુજરાત યુનિવર્સિટી જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજશે. વિદ્યાર્થીઓ દરેક રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં સુધારા કરી શકશે. પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ તક મળી રહે તે હેતુથી આજથી પ્રવેશનો નવો તબક્કો શરૂ થશે. આગામી 15 જુલાઈથી કોલેજોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં પહેલાં આ કામગીરી પૂર્ણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. રાષ્ટ્રીય સલામતી, જાહેર વ્યવસ્થા અને દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગર જિલ્લાના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સઘન પોસ્ટલ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરાયું. આ વિશેષ ઓપરેશનનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગો મારફતે થતી કોઈપણ ગેરકાયદે, અસામાજિક, આતંકવાદી અથવા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવાનો હતો. વિશેષ પેટ્રોલિંગ દરમિયાન રોઝી બંદર, નવા જૂના બેડી બંદર, માધાપર, ભૂંગા તેમજ આસપાસના સમગ્ર

0: દરિયાકાંઠાના વિસ્તારમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, અજાણી હિલચાલ, શંકાસ્પદ બોટો અને દરિયાઈ માર્ગોથી થતી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. રાજ્યભરમાં નમો સ્વચ્છતા અભિયાન વેગવંતું બન્યું છે ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને દર્દી સુરક્ષાને કેન્દ્રમાં રાખી હોસ્પિટલના વિવિધ વિભાગોમાંથી અંદાજે 79 કિલો ઘન કચરાનો નિકાલ કરાયો, જ્યારે 159 કિલો બિનઉપયોગી મેડિકલ સાધનો અને 1365 નકામી વસ્તુઓને સ્ક્રેપ કરવામાં આવશે. આ ઉપરાંત 508 અગ્નિશામન તંત્રોનું સમારકામ કરાશે, તેમજ વધુ સારી વીજ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે તેમ મેડિકલ અધિકારી ડોક્ટર હેમાંગી પટેલે જણાવ્યું હતું.
1: કે જે લીનાના હોસ્પિટલમાં દર્દીઓ માટે વાપરતા હોઈએ છીએ એને સમયાંતરે આપણે એને નિકાલ કરવો જરૂરી હોય છે. તો એવા અમારા લીનલ ચાદર, ચોરસા, ઓશિકા, કવર, ગાદલા એ બધું થઈને લગભગ 300 જેવી આઈટમ છે જેનો અમે નિકાલ માટેની પ્રોસેસ કરી રહ્યા છીએ. કુલ કંડમ પાત્ર વસ્તુઓ છે 1365 છે અને જે અમે હાલ એની અપસેટ વેલ્યુ ને બધું નક્કી કરી અને એ પ્રોસેસમાં છે જેનો અમે સત્વરે નિકાલ કરવા માટે કટિબદ્ધ થયેલા છીએ.
0: અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતી માસિક સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ગઈકાલે વસ્ત્રાલ, રામોલ, ભાઈપુરા, ઓઢવ, નિકોલ, ગોમતીપુર, અમરેવાડી અને વિરાટનગર વોર્ડમાં સફાઈ અભિયાન યોજાયું. આ દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળો, મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, બ્રિજ, શાકભાજી માર્કેટ તેમજ અન્ય જાહેર સ્થળોની વિશેષ સફાઈ કરવામાં આવી. રાજ્યમાં સાપોના ઝેરમાંથી એન્ટી સ્નેક વેનમ બનાવવા તેલંગાણાની એક કંપનીને કામગીરી સોંપાઈ છે. વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા ગયા અઠવાડિયે લાયસન્સ ધરાવતી એન્ટી સ્નેક વેનમ ઉત્પાદન કંપનીને ગુજરાતના ઝેરી સાપોમાંથી કાઢવામાં આવેલું ઝેર લાયોફિલાઇઝ એન્ટી સ્નેક વેનમ બનાવવા સોંપવામાં આવ્યું છે. સર્પદંશને કારણે થતા માનવ મૃત્યુને ઘટાડવા ગુજરાતને પોતાનું પ્રદેશ વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સીજી સેમિકન્ડક્ટરની OSAT સુવિધા અંતર્ગત ચિપ્સના વ્યવસાયિક ઉત્પાદનનો પ્રારંભ કરાવાયો છે. આ પ્રસંગે ભારતના સેમિકન્ડક્ટર મિશનની સફળતામાં દેશની દીકરીઓના યોગદાન અંગે પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ જે દીકરીઓની વાત કરી તેમાંથી ઝારખંડના ગિરિડીહ જિલ્લાની રહેવાસી પૂનમકુમારી છે. પૂનમકુમારીએ જણાવ્યું કે તે અને તેનો પરિવાર આ કામગીરીથી ખુશ છે.
2: मैंने अपनी 12th की पढ़ाई कस्तूरबा गांधी बालिका विद्यालय विरनी से की है. उसके बाद मैंने आईटीआई करने के बाद प्लेसमेंट हुआ सीजी सेमी में. यहाँ आने के बाद मुझे मौका मिला. पहले तो लगता था कि हाँ गांव की लड़की है, बाहर जाके पढ़ रही है. रांची में जब मैं थी तो कि बाहर जाके पढ़ रही है, कुछ नहीं कर पाएगी, ऐसे ही जा रही है बस टाइम पास करने के लिए. लेकिन नहीं, अब उन्हें लगता है कि हाँ एक्चुअल में कुछ कर रही है.
0: सुरतना पुलिस कमिश्नर तरीके વાબાંગ જામેરે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. પદભાર સંભાળ્યા બાદ તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ તેમની પ્રાથમિકતા છે અને સામાન્ય નાગરિકો સુરક્ષિત અનુભવે તથા નિર્દોષોને ન્યાય મળે તે માટે પોલીસ સતત કાર્યરત રહેશે. ભાવનગર રેલવે સ્ટેશન પરથી ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો છે, જેની પાસેથી રેલવે પોલીસે કુલ 8 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરી એક મહિલા સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવી આઈસીસી T20 મહિલા વર્લ્ડ કપ જીતી લીધો છે. ઇંગ્લેન્ડના 151 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાએ 17 ઓવર અને 1 બોલમાં 3 વિકેટ ગુમાવીને 153 રન બનાવીને મેચ જીતી લીધી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું, જ્યાં નવી અદાલતો ઇમારતો બનશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલનું નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજશે. જામનગરના દરિયાકિનારે મરીન ટાસ્કફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું અને મહિલા T20 વિશ્વકપમાં ઇંગ્લેન્ડને પરાજય આપી ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. જોડાઈએ મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ભૂલે બિસરે ગીતના શેષ ભાગ સાથે.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: આપ સુન રહે હૈ વિવિધ ભારતી, દેશ કી સુરીલી ધડકન. કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે.

આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે જશે. સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની

0: આજે બેઠક. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા કુર્લા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ. અને ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો 6 દિવસનો પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. તેઓ આજે પ્રથમ તબક્કામાં ઇન્ડોનેશિયા પહોંચશે. પ્રધાનમંત્રી મોદીનો ઇન્ડોનેશિયાનો આ 4થો પ્રવાસ હશે. મે 2018માં બંને દેશોના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીઓ સુધી પહોંચ્યા પછી ટોચના નેતૃત્વ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબ્રિયાન્તો સાથે વાતચીત કરશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियंतो के साथ वार्ता करेंगे और रणनीतिक भागीदारी में प्रगति की समीक्षा करेंगे. वार्ता में दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी को मजबूत करने पर चर्चा होने की उम्मीद है, जिसमें रक्षा सहयोग, व्यापार, निवेश और ऊर्जा सुरक्षा तथा सांस्कृतिक सहयोग पर खास ध्यान दिया जाएगा. 8 जुलाई को प्रधानमंत्री मोदी ऐतिहासिक प्रम्बनन मंदिर के दर्शन के लिए योग्याकार्ता जाएंगे. भारत इस यूनेस्को विश्व धरोहर स्थल के जीर्णोद्धार के प्रयासों में सहयोग कर रहा है. जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीशा.
0: केंद्रीय सहकार मंत्री अमित शाह आज नवी दिल्ली में सहकार मंत्रालय 5मा स्थापना दिवस की उजवनी में भाग लेशे. मंत्रालय जणाव्युं हतुं के आ उजवनी सहकार से समृद्धि उद्देश्य हेठळ जोड़ाई रही है. આ પ્રસંગે શ્રી શાહ અનેક મુખ્ય પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં 232 અનાજ સંગ્રહ વેરહાઉસનું ઉદઘાટન, સહકારવાન અને ટિશ્યુ કલ્ચર સેન્ટરનો શિલાન્યાસ સમારોહ, રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝના 3જા તબક્કાનું ઉદઘાટન અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના દૂધ પુરવઠા સમીક્ષા ડેશબોર્ડ પોર્ટલનું ઉદઘાટન સામેલ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કતાર, બહેરીન, કુવેત અને ઓમાન સહિત પશ્ચિમ એશિયાની તેમની સત્તાવાર મુલાકાતના પહેલા તબક્કામાં દોહા પહોંચ્યા, જ્યાં તેમણે કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જસીમ અસાની સાથે મુલાકાત કરી. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: दोनों नेताओं ने द्विपक्षीय सहयोग के विभिन्न पहलुओं, विशेष रूप से ऊर्जा, व्यापार, निवेश, संपर्क, सुरक्षा और जन संबंधों की समीक्षा की. सोशल मीडिया पोस्ट में विदेश मंत्री ने कहा कि उन्होंने रणनीतिक साझेदारी को और गहरा करने के नए अवसरों पर विचार विमर्श किया. डॉक्टर जयशंकर ने भारतीय समुदाय की सुरक्षा तथा कल्याण सुनिश्चित करने के लिए कतर के प्रधानमंत्री को धन्यवाद दिया और पश्चिम एशिया संघर्ष तथा उसके प्रभाव पर उसके आकलन साझा करने की सराहना की. डॉक्टर जयशंकर इस महीने की 13 तारीख को अमरीका के न्यूयॉर्क शहर की यात्रा करेंगे.
0: ભારત આજે કેરળના કોચીમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ અને મહિલા નેતૃત્વ વિકાસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થશે, જ્યારે સહિયારી પ્રાથમિકતાઓમાં સહયોગને આગળ ધપાવશે. મહિલા કાર્યકારી જૂથની બેઠક સભ્ય દેશોને મહિલાઓ નેતૃત્વ વિકાસને આગળ વધારવા માટે ચર્ચા અને સર્વસંમતિ બનાવ તક પૂરી પાડે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક આ મહિનાની 8 અને 9 તારીખે યોજાનારી બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠક માટે મજબૂત પાયો નાખશે. ભારત સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં ગ્રાહક સુરક્ષા કાયદા અને નીતિ પર આંતર સરકારી નિષ્ણાંત જૂથના 9મા સત્રની અધ્યક્ષતા કરશે. વેપાર અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ દ્વારા આજથી 8 તારીખ સુધી આ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સભ્ય દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનો, ગ્રાહક સુરક્ષા સત્તાઓ, શિક્ષણવિદો ગ્રાહક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. ભારત આસામના ગુવાહાટીમાં 2 દિવસીય બ્રિક્સ માદક પદાર્થ વિરોધી એજન્સી પ્રમુખોની બેઠકનું આયોજન કરશે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે આજથી શરૂ થતી આ બેઠકનો ઉદ્દેશ સંસ્થાકીય જોડાણોને મજબૂત બનાવવા અને નાર્કોટિક્સ વિરોધી એજન્સીઓ વચ્ચે સહયોગ વધારવાનો છે. આ બેઠક ગુપ્ત માહિતીની વહેંચણી, ક્ષમતા નિર્માણ અને ઉભરતા પડકારોનો અસરકારક પ્રતિભાવ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ બેઠકનું આયોજન કર્યું હતું. ભારત આ બેઠકને સંવાદથી આગળ વધારીને કાર્યવાહી તરફ બ્રિક્સ સહયોગને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માને છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આજે તેના સભ્યોની એક બેઠક બોલાવી છે, જેમાં મંદિરને મળેલા દાનની તપાસ કરતી વિશેષ તપાસ ટીમના અહેવાલ સહિત અનેક વહીવટી

0: ને નાણાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અગાઉ આ બેઠક બપોરે 3 વાગ્યાની આસપાસ મણીરામ છાવણી ખાતે મળવાની હતી, પરંતુ હવે સ્થળ બદલાયું છે અને આ બેઠક રામ મંદિરના પરિસરમાં યોજાશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: बैठक के एजेंडे में महासचिव चंपत राय और न्यासी डॉक्टर अनिल मिश्रा के त्याग पत्रों पर विचार विमर्श करना भी शामिल है. सदस्यों को न्यास की दान पेटियों के माध्यम से मिले दान की गणना के संबंध में सोसाइटी की अंतरिम रिपोर्ट के बारे में भी जानकारी दी जाएगी. बैठक में राम मंदिर के भविष्य के प्रबंधन से संबंधित व्यवस्थाओं पर भी विचार विमर्श किया जाएगा. एजेंडा का एक महत्वपूर्ण बिंदु वित्तीय वर्ष 2025-26 के लिए आय व्यय वितरण, बैलेंस शीट और अन्य वित्तीय दस्तावेजों की प्रस्तुति और अनुमोदन शामिल है. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર વિક્રોલી અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ ગઈકાલથી શરૂ થયું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ ટનલનું ઔપચારિક ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. મુલતવી રાખવા છતાં રેલવે મંત્રાલયે અધિકારીઓને તાત્કાલિક બાંધકામ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વિક્રોલીથી શરૂ થયેલ પ્રથમ ટનલ બોરિંગ મશીન TBM બુલેટ ટ્રેનના ઉપર અને નીચે બંને ટ્રેક માટે રચાયેલ 6 કિલોમીટર લાંબી સિંગલ ટ્યુન ટનલ ખોદશે. આ TBM ભારતમાં રેલવે ટનલ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા સૌથી મોટા મશીનોમાંનું એક છે. ભારતીય નૌકાદળનું સેઇલ તાલીમ જહાજ INS સુદર્શની અમેરિકાના ન્યૂયોર્ક બંદરે પહોંચી ગયું છે. આ જહાજ અમેરિકન ઇન્ટરનેશનલ નેવલ રિવ્યૂ અને સેઇલ ફોર્થની ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હડસન નદી પર ગઈકાલે આયોજિત પરેડ ઓફ સેઇલ દરમિયાન પ્રતિષ્ઠિત 3 માસ્ટેડ જહાજે ગર્વથી ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. INS સુદર્શની હવે અમેરિકાના સ્વાતંત્ર્યની 250મી વર્ષગાંઠની ઉજવણી માટે બ્રુકલિન જવા રવાના થયું છે. ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવી ICC મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ઇંગ્લેન્ડના 151 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાએ 17 ઓવર અને 1 બોલમાં 3 વિકેટ ગુમાવી 153 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મુનીએ સૌથી વધુ 64 રન બનાવ્યા. ફોવી લિસ્ફેલ્ડે 48 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 150 રન બનાવ્યા હતા. સર્બિયાના નોવાક જોકોવિચે રશિયાના રોમન સફ્યુલિનને હરાવી વિમ્બલ્ડન ટેનિસ મેચ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. જોકોવિચે ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં પોતાનો 106મો સિંગલ્સ ટાઇટલ જીત્યો છે. તેણે રોજર ફેડરરના 105 વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના અખબારોમાં દેશભરમાં ભારે વરસાદની સ્થિતિ અંગેના સમાચાર પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, બંગાળની ખાડીમાં દબાણને પગલે હવામાન ખાતાનું એલર્ટ. નવગુજરાત સમય લખે છે, મેઘરાજા વિફર્યા, મુંબઈમાં 8ના મોત, કેરળમાં પૂરનો ખતરો. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, કઈ રાજ્યો મેં મોનસૂન કા મેઘા શો જારી, કહી બરસા ધુઆંધાર, કહી ક્યા સુહાના ઇતવાર. ફૂલછાબે સૌરાષ્ટ્ર જળબંબોળ, રસ્તાઓ બન્યા નદી, આ સમાચારને તસવીર સાથે પહેલા પાને લીધા છે. તો અન્ય સમાચાર અખબારોએ પણ અમરેલીમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજી અંગેના સમાચાર તસવીરો સાથે પ્રકાશિત કર્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે. સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી એસ જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની આજે બેઠક. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા કુર્લા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ. અને ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના

14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. ઝરોખા અંતર્ગત હવે આપ સાંભળશો આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. 8:15 મુંબઈ કેન્દ્રથી સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. 8:30 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9:00 પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા પ્રસારિત થશે. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 ગુજરાતી ગીતો આપ સાંભળશો તથા 10:30 ધૂમ મસ્તે ધૂમ. 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે સાંભળશો. 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ પ્રસારિત થશે. બપોરે 12:05 મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર પ્રસારિત થશે. 1:00 સુરેલા સફર. 2:00 ત્રિવેણી. 2:35 ગુજરાતી ગીત તથા 3:00 સખી સહેલી આપ સાંભળશો. 4:00 પિટારા અંતર્ગત ઉજાલે ઉનકી યાદો કે આપ સાંભળશો.

સાંજે 5 વાગે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ, 5 વાગીને 30 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ તથા જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર પ્રસારિત થશે સાંજે 6 વાગે. 7 વાગે મુંબઈ કેન્દ્રથી આ સાંભળશો કાર્યક્રમ જયમાલા. રાત્રે 8 વાગે હવામહેલ, 8 વાગીને 15 મિનિટે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9 વાગે કાર્યક્રમ આપકે લીએ, 9:30 વાગે ફિલ્મ સંગીત તથા રાત્રે 10 વાગે આપ સૌનો મનપસંદ કાર્યક્રમ છાયાગીત પ્રસારિત થશે. 10 વાગીને 30 મિનિટે આપ સાંભળશો કાર્યક્રમ ઢલતી જાય રાત. રાત્રે 11 વાગીને 10 મિનિટે સમયવાચન સાથે આજની સભા સમાપ્ત થશે. તો આ હતા આજે પ્રસારિત થનારા કાર્યક્રમો. બરાબર 8 વાગે સાંભળીશું દિલ્હી કેન્દ્રથી સમાચાર પ્રભાત.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: વિવિધ ભારતી સે કાર્યક્રમ ચિત્રલોક આપ સુનેંગે બસ થોડી હી દેર મે.
0: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે.

ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

0: કાર્યક્રમ ચિત્રલોકનો શેષ ભાગ સાંભળીશું અંતરાલ બાદ. બરાબર 9 વાગે સાંભળીશું પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM. પ્રસ્તુત છે અનુરૂપ વિવાહ સંસ્થા પ્રાયોજિત કાર્યક્રમ.
1: પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતા, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી. તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
2: બરાબર. હા, તો સાચે અનોખી જ કાર્યપ્રણાલી છે.

0: ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
1: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
0: બરાબર.
1: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
0: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 26

0: નું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
1: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
0: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
0: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી. છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે. એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા,
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિવ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા. 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. પ્રસારણ 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. જોડાઈએ મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ચિત્રલોકના શેષ ભાગમાં.

0: बॉर्डर टू फिल्म का गीत अभी आप सुन रहे थे। आवाज़ें दिलजीत दोसांझ, परंपरा टंडन, सचेत टंडन की आवाज़ों में ये गीत आपने सुना। कौसर मुनीर ने इस गीत को लिखा था और सचेत टंडन, परंपरा टंडन ने मिलकर संगीत तैयार किया था। चित्रलोक कार्यक्रम आप विविध भारती राष्ट्रीय सेवा पर सुन रहे हैं। इस कार्यक्रम में एक और छोटा सा ब्रेक लेते हैं, ब्रेक के बाद फिर से आपको गीत सुनवाएंगे।
1: एक संवेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना बढ़तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
0: ચિત્રલોક કાર્યક્રમ મે આપકા બ્રેક કે બાદ ફિર સ્વાગત।
2: મોડર્ન દુનિયા, મોડર્ન જમાના, ભૂલ જાઓ મર।

0: મારું નામ રોશની છે, હું સુરજ ગામની વતની છું. નામ સુરજ, પણ ગામમાં અંધારું હતું કારણ કે ગામમાં કોઈના ઘરે શૌચાલય જ ન હતું. એટલે નાના મોટા સૌએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ શૌચક્રિયા માટે બહાર જ જવું પડતું, જેને કારણે ગામમાં ગંદકી ફેલાતી અને ગામ લોકોએ રોગચાળાના ભોગ બનવું પડતું. આ રોજનું થયું, મારાથી અસહન ન થયું. મને એક વિચાર આવ્યો. મારી બચત અને મારી મમ્મીના થોડા ઘણા દાગીના વેચીને મારા ઘરે મેં શૌચાલય બનાવડાવ્યું. આની અસર ગામ લોકો પર પણ થઈ અને આજે મારા આખા ગામમાં ઘરે ઘરે શૌચાલય છે. ચારે બાજુથી મારું સન્માન થયું. ગામ લોકો કહે છે કે રોશનીની પહેલથી ખરેખર સુરજ ગામમાં રોશની થઈ ગઈ.
1: તમે પણ તમારા ગામમાં શૌચાલય બનાવી રોશની કરી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક ડગલું સ્વચ્છતા તરફ.
2: યે હૈ વિવિધ ભારતી.
3: આજ કે ફનકાર પ્રોગ્રામ સુનિયે થોડી હી દેર મેં.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: આપ ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જવા રવાના. પ્રસ્થાન નિવેદનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું, આ મુલાકાત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. ચોમાસાની સારી આશાને પગલે શેરબજારમાં સેન્સેક્સની 300 કરતાં વધુ પોઈન્ટની છલાંગ, નિફ્ટીમાં 100 અંકોનો ઉછાળો. પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની, જ્યારે આસામના ગુવાહાટીમાં બ્રિક્સ માદક પદાર્થ વિરોધી એજન્સીના પ્રમુખોની બેઠક મળશે. ભારત સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં ગ્રાહક સુરક્ષા કાયદા અને નીતિ પર આંતર સરકારી નિષ્ણાંત જૂથના 9મા સત્રની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની આજે બેઠક મળશે. ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. સિક્કિમના પર્વતારોહક શેરિંગ ચોડેએ ગઈકાલે રશિયામાં 5,642 મીટર ઊંચા યુરોપના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલબ્રસ પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું. ભારત સ્વિટ્ઝર્લેન્ડમાં કન્ઝ્યુમર પ્રોટેક્શનના નિષ્ણાંતોના આંતર સરકારી જૂથની 9મા સત્રની અધ્યક્ષતા કરશે. પાક અધિકૃત કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવતા એક વ્યક્તિનું મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અત્યારથી મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ, જમાલપુર મંદિર ખાતે અંતિમ તૈયારીઓ. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી, 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર કરાઈ.

0: જેમાં છેલ્લા 24 કલાકમાં 163 તાલુકામાં વરસાદ, આગામી 7 દિવસ વરસાદની આગાહી. અને બ્રાઝિલના ફૂટબોલ ખેલાડી નોમાર જુનિયરે ફિફા વર્લ્ડ કપ રાઉન્ડ ઓફ 16માં નોર્વે સામે 2-1 હાર બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને

0: અભાવ હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ મિતાલી સિંઘ તથા ભૂપિન્દર સિંઘના સ્વરમાં આ ગીત.

હમણાં આપે સાંભળ્યું આરતી મુનશીના સ્વરમાં સુંદર ગીત. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्रीना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
0: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
2: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। ગુજરાતી ગીતો આપ સાંભળી રહ્યા છો અને હવે સાંભળીએ આશા ભોંસલેને।

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી, તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: આપે ટ્યુન કર્યું છે 96.7 એફએમ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સવારના 10:30 થઈ રહી છે અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમની શરૂઆત કરીએ ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીથી. સ્વર છે અરિજિત સિંઘ તથા જોનિતા ગાંધીનો, સંગીત પ્રીતમનું, બર્થડે બોય રણવીર સિંઘની ફિલ્મનું આ ગીત.

હમણાં આપે સાંભળ્યું ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ગીત. વિશાલ દદલાણી અને સચિન જીગરના સ્વરમાં આ ગીત હતું. હવે સાંભળીએ ફિલ્મ બાર બાર દેખોનું ગીત. અરમાન મલિક તથા નીતિ મોહનનો સ્વર છે તથા સંગીત જસલીન રોયલનું છે.

બરેલી કી બર્ફી ફિલ્મનું ગીત આપે સાંભળ્યું દેવનેગી તથા શ્રદ્ધા પંડિતના સ્વરમાં. તનિષ્ક બાગચીનું સંગીત હતું અને આજના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ ફિલ્મ ચીછોરેનું આ ગીત. નક્ષ અઝીઝ દેવનેગી તથા સાથીઓનો સ્વર તથા પ્રીતમનું સંગીત.

0: અને આ સાથે જ આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 એફએમ પર આપણે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સવારના 11 થવા આવી રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ચોમાસાની સારી આશાના પગલે શેરબજારમાં સેન્સેક્સમાં 425 કરતાં વધુ પોઈન્ટની છલાંગ, નિફ્ટીમાં 125 અંકનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તેમની 3 દેશોની મુલાકાતના પ્રારંભે ઇન્ડોનેશિયાના જાકાર્તા જવા રવાના થયા. રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અને કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગેરકાયદે કોલસા ખાણકામ અને કોલસા ચોરીની સ્થિતિની સમીક્ષા કરી. મુંબઈ કુર્લા અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ થયું. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન અને રશિયા સહિત અન્ય મુખ્ય 10 બિન ઓપેક તેલ ઉત્પાદક દેશોએ આવતા મહિને તેલ ઉત્પાદન વધારવાનું વિચાર્યું. રાજ્યમાં ચોમાસાનો માહોલ યથાવત. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 21 તાલુકાઓમાં વરસાદ. વલસાડના ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ. ભાવનગર જિલ્લાના ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાતા એક વૃદ્ધનું મોત. ભાવનગરના જળાશયોમાં પાણીની આવક યથાવત. શેત્રુંજી ડેમ 46.66%, જ્યારે લાખણકા ડેમ 75.84% ભરાયો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં હસ્તકલાના કારીગરો અને ખેડૂતો માટે વિશેષ કાર્યશાળાનું આયોજન. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રથયાત્રાના રૂટ માટે ફ્લેગ માર્ચ યોજાઈ. દમણમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું આયોજન. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું કે જ્યાં નવી અદાલતોની ઇમારત બનશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલનું નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજાશે. અને જામનગરના દરિયા કિનારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: નાઇન્ટી 6.7 એફએમ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેમ છો શ્રોતા મિત્રો? સોમવારની સવાર, આ અઠવાડિયાની નવી શરૂઆત સાથે પ્રસ્તુત છે થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલ સે. મિત્રો, આજના આપણા કાર્યક્રમની થીમ છે એક બોલિવૂડના કલાકાર કે જેની કારકિર્દી બેન્ડ બાજા બારાતથી લઈને આજે ધુરંધર જેવા ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનયથી લોકચાહના મેળવનારનો જન્મદિવસ છે. હા, તમે સાચું સમજ્યા,

6 જુલાઈ એટલે કે રણવીર સિંહનો જન્મદિવસ. તો આજે એમની કારકિર્દીના ફિલ્મોના ગીતો સાંભળી તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ. કાર્યક્રમની શરૂઆતમાં ફિલ્મ બેન્ડ બાજા ભારતનું આ ગીત સાંભળીએ, જેમાં ગાયક કલાકાર છે સલીમ મર્ચન્ટ અને સુનીતિ ચૌહાણ, સંગીત સલીમ સુલેમાનનું, શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યના.

કાર્યક્રમ હવે પછીનું ગીત ફિલ્મ સિમ્બાથી સાંભળીએ, જેમાં ગાયક કલાકાર છે અસીસ કૌર, રાહત ફતેહ અલી ખાન, તનિષ્ક બાગચી. સંગીત તનિષ્ક બાગચીનું, શબ્દો રશ્મિ વિરાગના.

રણવીર સિંહને જન્મદિવસ નું શુભકામના પાઠવતું ગીત હવે પછી એમના ફિલ્મ દિલ ધડકને દોથી સાંભળીએ, જેમાં ગાયક કલાકાર છે શંકર મહાદેવન, સુખવિંદર સિંહ, ફરાહ ખાન અને સાથીઓ. સંગીત શંકર અહેસાન લોયનું, શબ્દો જાવેદ અખ્તરના.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: કાર્યક્રમ આગળ વધીએ. હવે પછીનું ગીત ફિલ્મ લુટેરાથી અમિત ત્રિવેદીના સ્વરમાં, સંગીત અમિત ત્રિવેદીનું, શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યના.

રણવીર સિંહના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ, જે ધુરંધર ધ રિવેન્જ ફિલ્મનું ગીત છે, જેમાં ગાયક કલાકાર છે ખાન સાહેબ અને શાશ્વત સચદેવ. સંગીત શાશ્વત સચદેવ અને નુસરત ફતેહ અલી ખાનનું, શબ્દો નુસરત ફતેહ અલી ખાનના.

આ સાથે જ થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલ સે અહીંયા સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, ઘડિયાળમાં બરાબર 11:30 થયા છે અને સમય થઈ ગયો છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ સાંભળવાનો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં શ્રોતા મિત્રો, મારે તમને એક વ્યક્તિથી માહિતગાર કરવા છે. આ વ્યક્તિ એટલે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, જેઓ પ્રખ્યાત શિક્ષણવિદ, માનવતાવાદી અને પ્રખર રાષ્ટ્રવાદી હતા, જેમનો આજે જન્મદિવસ છે 6 જુલાઈ 1901. શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓ માત્ર 33 વર્ષની ઉંમરે કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા કુલપતિ બન્યા હતા. સ્વતંત્રતા પછી તેઓ પંડિત જવાહરલાલ નહેરુની પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે પણ જોડાયા હતા. અને આટલું જ નહીં, 1951 ઓક્ટોબર 1951માં તેમણે ભારતીય જનસંઘની સ્થાપના પણ કરી હતી. તેઓ એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે ના સૂત્ર સાથે જમ્મુ કાશ્મીરના સંપૂર્ણ એકીકરણના પ્રબળ સમર્થક પણ હતા. દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર મહાન રાષ્ટ્રભક્ત તરીકે તેઓ આજે પણ આપણે યાદ કરીએ છીએ. આજે એમના જન્મદિવસ પર તેમની યાદ કરીએ અને શરૂ કરીએ આજનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં ફિલ્મ આશાનું આ ગીત સાંભળીએ, જેમાં ગાયક કલાકાર છે કિશોર કુમાર અને સાથીઓ, સંગીત શ્રી રામચંદ્રનું, શબ્દો રાજેન્દ્ર કૃષ્ણના.

હવે પછીનું ગીત ફિલ્મ આરાધનાથી, ગાય કલાકાર છે કિશોર કુમાર અને લતા મંગેશકર, શબ્દ આનંદ બક્ષીના.

0: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો.
1: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત,

0: સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી, આકાશવાણી. હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.
1: કાર્યક્રમમાં ફરીથી સ્વાગત છે શ્રોતા મિત્રો. 96.7 FM આપે ટ્યુન કર્યું છે અને તમે સાંભળી રહ્યા છો કાર્યક્રમ તરન્નુમ. કાર્યક્રમમાં આગળ વધીએ અને આગળનું ગીત સાંભળીએ તે પહેલાં મને તમારી જોડે વાત કરવી છે, માહિતગાર કરવા છે વધુ એક સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક એવા બાબુ જગજીવન રામનો, જેમનો જન્મ 5 એપ્રિલ 1908 બિહારના ચંદવા ગામમાં થયો હતો. 6 જુલાઈ 1986 એમનું દેહાંત થયું હતું, એટલે કે આજે એમની પુણ્યતિથિ છે. એમની પુણ્યતિથિ પર આપણે એમને નમન કરીએ. તેઓ ભારતીય રાજકારણમાં બાબુજી તરીકે લોકપ્રિય હતા. વર્ષ 1937 પ્રથમ વખત બિહાર વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા અને સ્વતંત્રતા બાદ ભારતના પ્રથમ શ્રમ મંત્રી બન્યા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમણે સત્યાગ્રહ અને ભારત છોડો આંદોલનમાં સક્રિય ભાગ લીધો, જેના કારણે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. અને આટલું જ નહીં મિત્રો, રક્ષામંત્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન ભારતે 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ જીત્યું અને બાંગ્લાદેશનું સર્જન થયું હતું. તેઓ 1977-1979 દરમિયાન ભારતના ઉપપ્રધાનમંત્રી રહ્યા અને લગભગ 8 દાયકાઓ સુધી સક્રિય રાજકારણમાં રહી અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. તેમણે અસ્પૃશ્ય અને દલિત સમાજના ઉત્થાન માટે 1937 અખિલ ભારતીય દલિત વર્ગ સંઘની સ્થાપના પણ કરી હતી. આજે એમની પુણ્યતિથિ પર એમને યાદ કરીએ અને સાંભળીએ હવે પછીનું આ ગીત ફિલ્મ બ્રહ્મચારીથી, જેમાં ગાયક કલાકાર છે મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુર. સંગીત શંકર અહેસાન, સંગીત શંકર જયકિશનનું, શબ્દો હસરત જયપુરીના.

કાર્યક્રમ હવે પછીનું ગીત ફિલ્મ ચાઇના ટાઉનથી સાંભળીએ, જેમાં ગાયક કલાકાર છે મોહમ્મદ રફી અને સાથીઓ. સંગીત રવિનું, શબ્દો મજરૂ સુલતાનપુરીના.

આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ અહીંયા સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. હવે પછી બરાબર 12 વાગે આપ મુખ્ય સમાચાર સાંભળશો.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ચોમાસાની સારી આશાના પગલે શેર બજારમાં સેન્સેક્સની 500 કરતા વધુ પોઈન્ટની છલાંગ, નિફ્ટીમાં 140 અંકનો ઉછાળો. ચૂંટણી પંચે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા મતવિસ્તારોની પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું. રશિયાએ આજે સવારે યુક્રેનની રાજધાની કીવ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. મુંબઈના માનખુર્દમાં 3 માળનું નિર્માણાધીન મકાન ધરાશાયી થતાં 7 લોકોના મોત, મૃતકોમાં 6 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ. રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમરેલીના રાજુલાધારીમાં 10-10 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. ખોડિયાર ડેમ ઓવરફ્લો. બગસરા, અમરેલી, સાવરકુંડલા અને લીલીયાના 35થી વધુ ગામોને એલર્ટ કરાયા. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા ડેમની સપાટી 126.43 મીટર થઈ, ડેમ 65% ભરાયો. આજે સવારે 10 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં સિઝનનો 2.5 ઇંચ કરતાં વધુ વરસાદ થયો. મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે સતત વરસાદ. રાયગઢની મુખ્ય નદીઓએ ભયજનક સપાટી વટાવી. નમો સ્વચ્છતા અભિયાનના 5મા દિવસે 14,000 જેટલી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ. 58,000 કરતાં વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. સરકારે ઓર્ડનન્સ ફેક્ટરીના આશરે 65,000 ભૂતપૂર્વ કર્મચારીઓને નિયમિત સરકારી સેવામાં પુનઃસ્થાપિત કરીને તેમનું ભવિષ્ય સુરક્ષિત કર્યું હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને કોલસા તેમજ ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ ગેરકાયદેસર કોલસા ખનન અને કોલસાની ચોરીની સ્થિતિની સમીક્ષા કરી. સુરતના પોલીસ કમિશનર તરીકે વામાંગ જામીરે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો સામે 3-2ની જીત સાથે ઇંગ્લેન્ડ ક્વાર્ટર ફાઇનલમાં, હવે નોર્વે સામે રમશે. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે પછી બરાબર 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ, ત્યારબાદ બરાબર 12:30 મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, ત્યાર પછી બરાબર 1 વાગ્યે અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ સુરેલા સફર, ત્યારબાદ બરાબર 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ. ત્યારબાદ બરાબર 2:35 ગુજરાતી ગીતો સાંભળશો. 3 વાગે કાર્યક્રમ સખી સહેલી.

ત્યારબાદ બરાબર 4 વાગે પિટારા. ત્યારબાદ બરાબર 5 વાગે કાર્યક્રમ સરગમ. 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. બરાબર 6 વાગે સુરીલા સફર સાંભળશો. ત્યારબાદ બરાબર 7 વાગે કાર્યક્રમ જયમાલા. ત્યાર પછી 7:45 એક ગીત. ત્યારબાદ રાત્રે 8 વાગે કાર્યક્રમ હવા મહેલ. 8:15 કાર્યક્રમ ચિત્રલોક સાંભળશો. ત્યાર પછી બરાબર 9 વાગે કાર્યક્રમ આપકે લીએ. 10 વાગે છાયા ગીત અને ત્યારબાદ 10:30 ઢલતી જાય રાત. આ હતી આજે હવે પછી પ્રસારિત કથનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે પછી બરાબર 12:05

ચિત્રલોક સાંભળશો. ત્યાર પછી બરાબર 9 વાગે કાર્યક્રમ આપકે લીએ, 10 વાગે છાયા ગીત, અને ત્યારબાદ 10:30 ઢલતી જાહેરાત. આ હતી આજે હવે પછી પ્રસારિત કથનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે પછી બરાબર 12:05 સાંભળશો કાર્યક્રમ

एक संवेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।

પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. બહેનો, અમારી વહાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ આપ સૌનું સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, આજે કાર્યક્રમમાં વાર્તાનું પઠન સાંભળીશું. દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતું, ધારાવાહિક પઠન. શીર્ષક ગીત અને લેખક રામ મોરી. પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે. આ વાર્તા સંગ્રહની પ્રથમ વાર્તા આપણે આજે સાંભળીશું. આ વાર્તાનું શીર્ષક છે મહોતું.

0: સગતમાં મારી બેની ને આ ડેલી માંથી કાંગસરી નો અવાજ આવ્યો. આ કોરે બેઠી બેઠી હું ભરત ભરતી હતી. બાજુવાળા બાબરની બાવલીના ભરત ભરાયેલ કળાયેલ ઓશિકા જોઈને મને તાન ચડેલું. તે દી રાત કોરે બેઠી બેઠી ભરત ભૈરા કરતી. આ અમાર ડોશીમાં તો ખાટલામાં ખુલ્લી આંખે સૂતા હતા ને મારી બા વલોણાની ચાપ બંધ કરી એન પાંખડે ચોંટેલા માખણના ફોદા લૂછી લૂછીને છાલિયામાં કાંઠે ભેગા કરતી હતી. કાળી બપોરનો તડકો આખી ડેલી ઉપર મન મૂકીને વરસતો હતો. આ અમારા ચાર રૂમની ઓસરીમાં પંખાનો અવાજ, બા જયારે બોઘડામાં હાથ નાખીને છાશ હલાવી હલાવીને માખણના ફોદા કાઢતી હોય એનો અવાજ ને અમારી ડોશીના એકાદ બે નિહાકા સંભળાય. એ સિવાય બીજી કોઈ ચહલપહલ ડેલીમાં ન હોય. ઈ જ ટાણે કાંગસરીનું જય સગતમાં મારી બેનીને પખવાડીએ બપોર ટાણે સંભળાય. કાંગસરીનો અવાજ આવ્યો એટલે મેં બા હામું જોયું. એને ફટાફટ વલણું એક બાજુ કરી એને પાંખડા લૂછીને ટાંકો ખોલીને એમાં બોઘડું મૂક્યું ને કાંસાની તાસળીમાં છાશ ભરી
1: આવી ગઈ આવશો હો
0: એટલું બોલીને છાશની તાસળી હાથમાં લીધી ને એના રાણી કલરના લેરિયાનો છાતી સમાણો ઘૂમટો કાઢી અને બા હળહળાટ ડેલીએ પોગી ગઈ. હું દોડીને ઓલીપાની ડેલી બંધ કરી આવી. દર વખતની જેમ જ

બાપુ ગાડી લઈને આવે ત્યારે ડેલી બંધ હોય તો હોર્ન મારે તો ખબર તો પડે ને કે આવ્યા છે. તો હટ બાની કહેવાય કે બા ફટાફટ ઘરમાં ઘર, મારી બાપુ આવ્યા છે. મારી બાને આ કાંગસડી હારે ખબર નહીં, પણ વર્ષોથી બેનપણા તો અમારે ડેલા બહાર નીકળવાનું બહુ બનતું ન થતું. એમાં વાતું વહોટી તો વળી કોની હારે કરવી. પેલા તો એ મજાના તીનના તપેલા ભરી ભરીને લુગડા લઈને નદીએ જતા ને શિપર માથે લુગડાની હારોહાર કેટલીય વાતો પથરાઈ જતી. લુગડાએ નીચોવાય ને કંઈ કેટલીય ફરિયાદોએ નીચોવાય. પોતાના ધણીને કાંઈ ન કહી શકતી બાયુ એના વરના સોવણાને કે બુશર્ટ પેન્ટને બમણા જોરથી ધોકાવતી હોય એવું એ જોયેલું. ને સાબુના ધૂણા ફીણ જેવા બાયુના હોકારા, હશે બાપા અસ્ત્રી અવતાર આ બાંધી મુઠ્ઠી લાખની. આવા હોકારામાં તો ભલભલ્યુના ઘરના કજિયાનો કોદળો નીકળી જતો. પણ હવે તો ભમરાળા આ ઘરે ઘરે નળ ગુડાઈ ગયા છે ને, તે પોતે ધૂણવાનું ને પોતે ધૂપ દેવાનો, આ એકલા એકલા ધોકાવાનું ને એકલા એકલા નીચોવાનું. પેલી નદીએ બાયુના ટોળા હોય એવી કાંઈ મજા ન આવે. નદીએ લુગડા ધોવા જવાના બાને બા ઘણી બધી વાર બાયુ હારે વાતો કરવા જતી. પણ જ્યારથી આ નળ આવી ગયા કે બધ્યું બાયુ વિચાર્યું ને એના ઘરનો ડોળ ઘરમાં જ કાઢવો પડતો. એવા ટાણામાં આ એક કાંગસરી જ હતી કે જેની આગળ બા પેટ ભરીને વાતો કરતી. આપણને આ બધું ન ગમે, મૂળે અમારી ડેલીની વાત કરતા આખો વસ્તાર વહવાયાનો. તે બાપુને ઈ જ ન ગોઠે ને ઘણી વાર કીધા કરે, આવા ને આવા મહોતા હારે વળી હું સંબંધ રાખવાનો, એની હારે તો વાટકી વ્યવહારે ન હોય. એટલે બાપુ આવે ને કે બા ડેલામાં કાંગસડી હારે હોય તો એ બાપુ બાનો વારો પાડ્યા વગર ન રહે. મને છે ને બાપુ બાને કાનમાં કીડા ખરી પડે એવી ગાળીઓ આપે ને એવું કાંક બોલે ને એમાં બહુ વાંધો નહીં. બા કે ને એમ કે અસ્ત્રીના અવતારને મલક આખાની જીભની ટેવ પડી ગયો હોય. આ કાનમાં મોટા ઠોળિયા અને વધારાના વિંધાની ટીબક્યું એટલે જ છે કે આ બધું કાનમાં જ કાઢ નાખવાનું, હંગરવાનું નહીં. પણ બાપુ ક્યારેક ક્યારેક બા પર હાથ છૂટો કરી લે ને એ મને ન ગમે, એટલે જ હું બાની હરોહર રહું. મારી બા તો બહુ જ બોલતી ને વાતે વાતે દાંત કઢાવતી, પણ જ્યારથી આવી કાળી બપોરે જાગધારમાં પૈણાવેલી મારી મોટી બેન ભાવડી ખુલ્લા પગે બળબળતી બપોરે ઘેર ભાગી આવેલી, એ ટાણાથી બાનું બોલવાનું દાંત કાઢવાનું બંધ. આવતા વેદ ભાવડી કોરે ઢગલો થઈને પડી ગયેલી ને છાતી ફાટી પડે એવું રોયેલી. હું કોરે બેઠી બેઠી નિશાળે જવા બે ચોટલા ગૂંથતી હતી ને બા રોટલા ટીપતી હતી. એની ઈ કાળી રાડ તો આજે કાનમાં ટીબક્યું પાકેલા વિંધામાં પરું ભરણ હોય ને એમ દુખે છે. ઓય મારી બાની રે, ઓય મારી નાગજે રોજરી નાવ. લોટવાળા હાથે બાર આંધણિયા બાર ધોળી આવેલી, માર તો આંખો ફાટી રહી ગયેલી, કૂંચવાઈ ગયેલા કોરા વાળ, સૂજી ગયેલી આંખો, પરસેવે રેપ જેપ ભાવડી કોરે બેવળ વળી ગયેલી. એનો આખો વાહો લાલ ચોળ ને એમાં લાલ લાલ ચકામાં ઉપસી આવેલા હો. પાના ગળામાં બે હાથ પરોવી ને તો લગભગ બેસુધ થઈ ગયેલી. ને હું તો જળની જેમ ઊભી ઊભી જોઈ રહેલી. હું કરવું એ કઈ સમજાતું જ નહોતું. એ પત્તો આખા ડેલામાં લાલ લીલી પીળી કેસરી બાંધણીઓને લહેરિયાના ઘૂમટાઓ ઉભરાવા લાગ્યા. ઓસરીને ફળિયામાં ગામના કડિયા ચોયણા હમાતા નતા. ચાના હબડકા બીડીઓના ધુમાડાને બજર છીકડીના પડીકા ને પિચકારી વચ્ચે જાણે બધા હું લેવા ભેગા થયા હતી તો જાણે બધા ભૂલી જ ગયા હતા. હું તો ચૂલેથી ત્યારે ચા મૂકવામાંથી જ નવરી નહોતી થતી. ગેસ પર ચા માથે ચા મુકાતી જતી હતી. પૂળો પૂળો મૂછોને સાઈડમાં કરી ચાઉ ઢીસતી એ બધી કરચલીઓ જેને કોઈ અગમ ઉકેલ આપવાના હોય ને એમ આંખ્યું બંધ કરી મોઢામાંથી એના બાપના મથાણિયાનો ધુમાડો કાઢતા કાઢતા ખાટલે ગોઠવાઈ ગયેલા. ઘરમાં બધી બાયુ બાના ખોળામાં માથું મૂકીને પડેલી ભાવડીની સામે છીંડું તોડીને આવેલું કોઈ જનાવર હોય ને એમ જોત્યું બેઠેલું. મલક આખાના દાખલાને પરિણામોની ચર્ચા ત્યારે થતી હતી. પણ એ બધામાં હવે આનું કરવાનું છે હું, એ સુવાલ તો ચા પીવાઈ ગયેલી એથી રક્કીબેની જેમ ઠેબે ચડતો હતો. બાપુ ફળિયામાં બેઠા બેઠા લાલ ઘૂમ થતા હતા ને માલીપા ઘરમાં બાયુ તો જાણે બોલતી બંધ જ નહોતી થતી. હશે બેન હવે ગમે તેમ તોય તારો સાચું ઘર તો એ જ છે ને,

0: સહન કરતા શીખ ભાવુ, મૂંગા મોઢે મજાનું કામ કરીને ટેસડા ન કરવા.
1: આ દખ તો બેન કોને નથી પડતા હે બેન, પણ એ બધું જીરવી જાય એનું નામ માણ. ને ગમે એમ તો એ આપણો માણ છે ભાવુ, ઈ નો મારે તો કોણ પાડોશી આવે. અગણ કસોટી છે આ બધી અસ્ત્રીના અવતારની, એને ભોગવે છૂટકો મારી બેન. કઠણાઈની કાબર મારી બેન, આ કાલ હવારે જણિયા આવશે હો માં, ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે. આ જો અમાર લક્ષ્મીન તો બાપા એવા દખ પડ્યા હતા હે, પણ સહન કરી જાણ્યું તો જુઓ આજ કેવી સુખી છે. તો તારે તો સારું છે ભાવ, બાકી અમારા સજનબા જેવું તને થયું હોત ને તો તું સીધી કૂવામાં જ પડ. મને બહુ દાદ ચડતી, આ બધું હું થાવા બેઠું છે એ કઈ ખબર નહોતી પડતી. પેટીને ટેકો દઈને બા બેઠી હતી, એની આખું રોઈ રોઈને સૂજી ગયેલી. ભાવડી બાના ખોળામાં માથું મૂકી ને બાના લેરિયાનો છેડો આમ કસ કસાવીને પકડીને બેઠી હતી. પછી તો હું નક્કી થયું એ કઈ ખબર ન પડી ને કુટુંબનો એક લીંબુ લટકે એવો મૂછાળો કાકો બાયુ હતી એ ઓરડામાં આવ્યો. લાગતી વળગતી બાયુએ તરત જ ઘૂમતા તાણ્યા, આલો આલો હવે લ્યો બેનબાન તૈયાર કરી દો, જાગધાર પાછા મૂકવા જવાની છે. ને ભાવડીએ તો રીત સરનો ઠૂઠવો મેલ્યો ને મારી બા બે હાથ જોડીને કરગરવા લાગ્યો. મારી સોળી મારી નાખી નભાયા, મારી સોળી મારે નથી મૂકવી ન્યા.
2: તો તમારી માને આખી જિંદગી ઘરમાં ઘાલી રાખશો? કાકા બા ઉપર તાડુક્યા. કાકાને બાની ચણભણમાં ખબર ન રહી કે ક્યાંથી બાપુ ઘરમાં આવી ગયા ને એક દીદી હોય ને ફેરવીને.
0: એ તો ઉપડેલો હાથ માના મોઢા પર છેકાય. ભાવડી બાન મુક્તી જ નહોતી. એનું બાવડું પકડીને બાપુએ વળકું ભર્યું,
2: થામોર નકર વારો પાડી દેશ માં દીકરી બેનો, તારી માને આખો ભવ ઘરમાં ગોળી રાખવી છે કા, વહવાયા સી આપણે વહવાય.
0: હું હિપકા ભરતી ભરતી બાજુમાં ઊભી રહી ગઈલી. રોતી કકડતી ભાવડીને પાણીનો કરશ્યો એ નસીબ ન થયો ને ઢળાતી કૂટાતી બચાડીને ગાડીમાં બેહાડી દીધી ને કટમની ચાર ગાડી જાગધાર ગામના રસ્તે. બધું વિખેરાઈ ગયું. ખુરશીના પ્લાસ્ટિકના પાયા પર ઓલવેલી બીડીઓના કાળા ડાઘા, ચૂનાની પડીક્યું, માવાના કાગળ, એઠી રકેબ્યું, છીકણીની પિચકારીઓ આખી ડેલી હામે જાણે દાત્યા કરતી હતી. અમારી ડોશીન તો વર્ષોથી કાંઈ સુધબુધ ન રહેતી, તે ખાટલામાં હુઈ રહે, ખવડાવો એ ખાઈને પીવડાવો એ પીએ. પણ આ ટાણે ખબર નહીં કે એને શું સમજાણું હશે, તે ખાટલામાં પડ્યા પડ્યા એણે રોવાનું ચાલુ કરી દીધેલું. પેટીને ટેકો દઈ આખો દી બા ચૂપચાપ ગુમ સુમ પડી રહેલી. એ પછી બપોર ઘણી વાર ભાવડીને ફોન આવતા ને હું ઉપાડતી. એ રોતી રોતી કહેતી કે બાને ફોન દે ને. બા બાર સાખે ઊભી ઊભી હિપકા ભરતીને મને કહેતી, હરસુડી ભાવડીને કહે કે બા વાડીએ ગયા છે. હું રોવા જેવી થઈને કહેતી કે બેન બેન બા તો છે ને, ઈ તો છે ને છે ને. ની રોતી રોતી તલેલા રાખતી, નભાઈ તને તો ખોટું બોલતા ન થાવડતું. ને એનો ફોન મુકાઈ જતો. એ પછી બા ક્યાંય સુધી એ ફોનને પકડીને બસ રોયા જ કરતી રોયા જ કરતી. બા ઘણી વાર કામ કરતી કરતી એનામાં ખોવાઈ જાય, દૂધ ઉભરાઈ જાય, રોટલા બળી જાય, ફળિયું વાળતી વાળતી હેઠી બેહી પડે, નળ હેઠે ડોલ છલકાતી હોય ને બા તો લમણે હાથ મૂકીને બસ રોયા જ કરે રોયા જ કરે. ખાતી ખાતી ક્યારેક મને પૂછે, એ હર્ષા મારી ભાવુએ બચારીએ ખાધું હશે? ને પછી કોળીઓ એના ગળે ના ઉતરે. રાતે બા મારી ભેગી હૂતી હોય, અડધી રાતે મારી આંખ ઉગડી જાય ને જોઉં તો બા તો ભાવડી જે આવીને પડી હતી ઈ કોરે બેઠી બેઠી અટાણે અંધારામાં અપલક જોયા જ કરતી હોય. તે ઈ ટાણામાં કાંગસરી આવતી થઈ ને એની બાની હારે બેનપણા થયા. તે બા એની એકની હારે બધી વાતો કરતી.

રખવાડે ગામમાં કટલેરીનો સુંડલો ભરીને આવતી આ કાંગસડીનો મને ભારે લગાવો. એની પાસે ભાત ભાત ને જાત જાતની વાતી હોય. આટલા વર્ષથી આ ગામમાં આવે, પણ બપોરા એ અમારી ડેલીમાં કરે. એ આવે ને, જય સગત માં મારી બેનીને બોલે એટલે આ બા તાહણી ભરીને છાશ ડેલીમાં લઈ જાય. પછી કાંગસડી રોટલો ગાંઠિયાનું શાક ડુંગળીને છાશ પીતી જાય ને વાતિયું કરતી જાય. અમાર ગામડાની ગામની સોળીઓને હટાણું કરવા ધાય ત્યાં જવા તો મળે, ત્યાં કાંગસડી જ બધા સમાચાર લાવતી. બેન આ બંગડી તો જુઓ, સમક સલ્લો ફેશનની છે હો, ના જુઓ નખ રંગવાની સીસી, એની માલિપા ત્રણ કલરની ભાત પડે છો. અમારે શહેરમાં તો કોલેજ કરવા જાય ને એ બધી આ સીસી વાપરે, ને આ કાનમાં પહેરવાના લાંબી સરિયુના બુટિયા આજકાલ આનું બહુ ચલણ છે હો, ટીવીમાં નથી જોતા. એ ઈ નો લે બેન, એને ફેશન નથી. આ ચાંદલા જો, એમાં દીપિકાનું ફોટ્યું છે કે નહીં? હે દીપિકા આ ચાંદલા ચોંટાડે છે હો. હું એને આમ એક ધારી બોલતી જોયા જ કરતી. વેલ્વેટનો પીળા કલરનો ને માલિપા લાલ ચાંદલાવાળો કમખો, આસમાની વેલ્વેટનો ઘેરદાર ચણિયો ને એમાં મોરલાની ભાત ને લીલા પીળા કેસરી મોતી ભરત ને માથે શ્યામ ગુલાબી કલરની રંગ ઉડી ગયેલી મોહતા જેવી આછી ઓઢણી. બાપુ કાંઈ આમને લોકોને અમસતા તે મોહતું નહોતા કહેતા. એની ઓઢણીની જરીવાળી કોર તડકામાં બહુ જ તપક્યો. બે હાથમાં લીલી લાલ ને પીળી બંગડી, ગળામાં લાંબી કાળા પીળા મોતીની માળા, કાનમાં ચાંદીના મોટા જાડા જાડા બુટ્ટા ને બુટ્ટાની પાતળી હાંકળ જેવી સર્યુ ઠેઠ વાહે અંબોળા હારે પીનમાં ખોસેલી. એણે એના જાડા કાળા ભંભર વાળને અંબોળામાં કસકસાવીને બાંધીને કાળી જાળીમાં ગૂંથેલા હોય. કપાળે રૂપિયાના સિક્કા જેવો મોટો ગોળ ચાંદલો ને દાંત કાઢે ને ત્યારે એના પીળા પડી ગયેલા માવો ખાતા દાંત ચમકે. જાડા હોઠ, ગળાબાને બે હાથમાં મોર પોપટ ટીબક્યું વીછી ઓમની ને કાન ગોપીની ભાત પડાવેલી. એનું ભરાવદાર ડીલ ને કમખાને ચણિયાની વચાળ લચી પડતા પેટ પર ધોળા લાલ મોતી ભરેલો ફિક્કો પડેલો કંદોરો, મશીનની કાળી ભાત પડાવેલ પગ પર ચાંદીના મેલા ઝાંઝર. મને ના હોઠ હેઠેની કાળી ટીલી બહુ ગોઠતી હો. તે એક દી હું તે ખાટલો ઢળી કાળી સ્કેચ પેનથી મારા હોઠ હેઠળ કાળી ટીલી કરતી હતી ને સો કેચમાં જોઈને મલકાતી હતી, ત્યાં મારી બાપ ભાળી ગઈ ને મને ખીજાણી, ન ભાઈ તારો બાપ ભરશે ને તો વારો પાડી દેશે, ભૂસા બધા વણઝાર જેવા વેશ. કાંગસડી આવતી ત્યારે એના પગમાં મેં તો ચપ્પલ કોઈ દી જોયા નહોતા. તે એક દી બાએ એને ચંપલ આપતા કીધું, લે બેન ચંપા આ ચપ્પલ હવે મારે કશા કામના નથી, તું પહેર તન પગ બળીનું લાગતું હશે. ત્યારે દાંત કાઢતી એ માવાની પિચકારી મારતા બોલેલી, તમારી બાયુન સંપલ અમાર જોમ નો ખમી હકે. હું બાન ઘણી ભેર કેતી, બા આની પાસે તો જાત જાતનું તૈયાર થવાનું છે, તો કેમ એ તૈયાર થઈને આંટા નહીં મારતી હોય? એની વગનું જ છે બધું હુંડલામાં, તો એ ભૂત જેવી થઈને કાં આંટા મારતી હોય છે? ત્યારે બા કહેતી, પોતાની વગ બધે જ વાપરી હકાતી હોત તો કેવું સારું હોત. આટલું બોલી બા ફરી ગુમસુમ થઈ જતી. કાંગસડી એનો સુંડલો મૂકે ને સોડ્યું ને ટોળે ટોળા ઉમટી પડ્યો. એક હાથ લાંબુ બાસકુઈ સુંડલામાં હારે લઈને આંટા મારતી હોય, એની એક એક ગાંઠ છૂટતી જાય ને ભેંગી કાંગસડીની વાતી હોય છૂટતી જાય. બા ક્યારે ભાવડીની વાતીઓ કાંગસડી પાસે ન કરતી, પણ એની પાસે તો ગામ આખાની વાતીઓ હોય. ઈ ગામ આખાની વાતો કરતી જાય ને રોટલો ચાવતી જાય. બાય દર ફેરે છાશ આપે તે ઈ કાંગસડી મન ચાંદલાનું પાકીટ મફત આપે. હું ન લઉં ને તો બા તરત જ કે, લઈ લે હવે માસી થાય નાનો પડાય. લ્યો હવે આ કાંગસડી મારી માસીએ થઈ ગયેલી. એક બે વાર તો બધું જોવા હું એટલી તલ્લીન થઈ ગઈ હતી કે ક્યારે બાપુ આવી ગઈ ની ખબર જ ન રહી. ને એ ટાણે તો બાપુએ આખો ડેલો માથે લીધેલો, કાંગસડીના બંડીકો લઈને મારવા ધોડેલા. ખૂટ્યલ મારીની હળી ભીસા ખેરવી નાખીશ, તારે જો હવે ડેલીમાં પગ મુખ્યા છે તો ટાંટિયા ભાંગી નાખીશ. આખી વાતને ગાંઠિયું વાળતી હોય એમ કાંગસડી ઉભી થયેલી. એ બાઈ ઉપર જોરકા બતાવે ભાઈ, ક્યુ તારું ઘર લૂંટવા આવી હતી કે આટલો

0: 노력 다 줘? 뭐 또 줘? 아,
1: 알리.
0: 네 빠치 넘티 못보래 순로 마테 쩌라비 오르는 쩌로 나 대퇴 너바비 거이 때 거이 빠치 개틀라에 니 내카니 노티 아 바우리 개라비티 이 나라티 바쁘노 어마리 우퍼 꺼덕네 하트 어디 거일로 아 왔대 왔대 마 우퍼 축도 가 거리디다 તે દિવસે બપોરે રોંઢો કરતા હતા ને હું અમારી ડોશીને ટેકો દઈ બેહાડીને શાકમાં રોટલો ચોળેલો હતો એને કોળિયા દેતી હતી ને મારી બા વારસાખે ઊભી ઊભી લહેરિયાના ઘૂમટામાંથી ખાલી એટલું જ બોલેલી ઘણા દી થઈ ગયા ભાવડીન બાપુ તમે એક આંટો દીકરી પાસે મારી આવો તો ને ખણ કરતો છૂટ્ટો તાંસળીનો ઘા બા સામે થયો હતો કપાળે હાથ દઈ બા ઉંબર ઉપર હેઠી બેઠી અડધો રોંઢો મૂકીને બાપુ ઊભા થઈ ગયા ને બાને હજુ કંઈક વધુ મારવા જાય એ પહેલાં તો હું ધોડીને બાની આડી પડી ગઈ તારી મને જથે કોડા આણીની તારી માએ મારી અબરૂના ઓછા ધજાગરા કર્યા છે કે તારે હજી મને ન્યા મોકલવો છે તારામાં તો અક્કલનો છાંટો નહીં તે સોળિયુંમાં શું આવે જલમ્યા ભેગી મારે તો જળુમમાં ગુડી દેવાની જરૂર હતી તો આ ગીજ નો આવત એ પછી ગામમાં મારું આઠમું ધોરણ પૂરું થઈ ગયું પણ ભાવડીવાળા કેસને લીધે પછી અપડાઉન કરવા બાપુએ મને બાજુના ગામ સુધીએ ન જવા દીધી મારી હારની બધી સોળીઓ સાયકલની ટંકોરી ખખડાવતી અપડાઉન કરતી થઈ ગઈ પણ ભાવડીના કેસને લીધે મારે નસીબી ન થયું તો મેં કહી દીધું બળ્યું ભણતર ભરત ભરવા બેસી જાઓ બાની સૂજી ગયેલી આંખ્યું જોઉં તો એમાં મને ભાવડીના ખુલ્લા વાંસામાં પડેલા લાલ ચકામાં જેવા દોરા દેખાય અમારા ડોશીમાને હું શાકમાં રોટલો તોડીને ડેકો દઈને બેહાડીને કોળિયાનામાં મોઢામાં મૂક્યો ત્યારે મને એમની ફિક્કી પડેલી આંખ્યુંમાં થીજી ગયેલા એકાદ બે લાલ દોરા તકતકતા દેખાય બા કહેતા હતા કે અમારે એક ભાઈ હતા વસંત ભાઈ બા મારા બાપુને મોટા બેન એને સાસરે વળાવ્યા ઈટાણે અમારા ડોસાજીએ હયાત તે ન્યા સાસરે કંકાસથી કંટાળીને એક દી એણે અગન પછડ ઓળી લીધો બળી મરેલા તે એના ક્રિયાક્રમ પતાવ્યા પછી અહીંયા ભળ ભાખડે ફોન આવેલો કે તમારી દીકરી બળી મરી છે તે અમારા ડોસીની વાત તો એટલું વહમું લાગી ગયું હતું કે મારી દીકરી એના દખ બાબત મને કંઈ કેવરાવ્યો નહીં ને હું માં થઈને મારા જણિયાનો દખ સમજે ન હકી

0: તે દીની ઘડી ને આજનો દી ડોસી ખાટલામાં ગુમ સુમ પડ્યા રહે છે. અને હવે તો ભળે ભાખરે કોઈના ફોન આવે તો અમારે ડોશી તો આખી ડેલી ગાજી જાય એવા રાકડા તાળી તાળીને રોવા માંડે. એ મારી વસંતને મારી નાખી, મારી વસંતને મારી નાખી, એ ફોન આવ્યો, એ ફોન આવ્યો, ફોન આવ્યો. તે આજકાલ આવતા ફોનના લીધે બાને તે કંઈક આવું થવા માંડ્યું હતું. કોઈકનો ફોન આવે ને બા હબુડકા ધરૂચવા જ માંડે, પરસેવો વળવા માંડે એને તો. રાતો રાત જાણે કે મારી બા ઘરડી થઈ ગઈ હોય એવું લાગ્યા કરે. એવામાં આજે કેટલાય દી પછી કાંગસળીનો જય સગતમાં મારી બેનીને અવાજ સંભળાયો. તે બા તો ઝાલી ન ઝલાય એટલા હરખથી રાણી કલરના લેરિયાનો ઘૂમટો તાણીને છાશની તાંસળી ભરીને હળહળાટ ડેલીએ પહોંચી ગઈ. મેં ધોડીને ઓલીપાનો ડેલો બંધ કર્યો અને આ બાજુ ડેલામાં આવી તો નવાઈથી જોઈ રહી કે બાઈ આ વળી નવી કોણ. જોઉં તો કાંગસડીની હારે એક બીજી નાની કાંગસડી, એક હારે બે બે કટલરીના સૂડલા મુકાણ હતા. મને બાકે ચા હરસુડી હપ્તાણિયા ડોટ મેલ ને બીજું છાલ્યું છાશનું ભરીને આવ ટાંકામાંથી ચા. હું દોડતી છાશ લેવા ગઈ ને ગઈ એના કરતાં એ બમણી ઝડપે પાછી આવી. એક પગ ઉભળક ને બીજા પગની પલોઠી વાણી ને મહોતા જેવી ઓઢણીથી પરસોવું લૂછતી બે કાંગસરી એ રોટલો ને ગાંઠિયાનું હાક દાબળવા માંડ્યું. હું બે હાથ કેડીમાં ટેકવી નવી કાંગસરીને જોતી હતી. બા હેઠે બેહી ગઈ ને નવી કાંગસરી હામું જોતા મોટીને પૂછવા લાગ્યા, તે હે બેન, આની તો તે પૈણાવી દીધી હતી ને?
1: હા, પૈણાવી તો હતી બેન.
0: રોટલો ચાવતા ચાવતા મોઢામાંથી મોવળો કાઢતા એ બોલી,
1: પણ ભમરાળો એનો વટ પીત્યો દારૂડ્યો હતો.
0: હું પેલી નાની કાંગસડીને જોઈ રહી. ઓઢણીના છેડાને હેક હાથે પકડીને એ ફટાફટ રોટલો ચાવતી હતી.
1: અરે બે

અમારે તો આ નસીબદારની દીકરીને તો સગતમાં થઈને પૂજાવ હતું, લે કઈ કેવરાતી નહોતી, તે નીસ મારી નો અને એટલી મારે એટલી મારે, ને આ મારે બધું ખમી ખાતી હતી. મારી બા અપલક નજરે પેલી નવી કાંગસરીને જોઈ રહી. ઈ તો ભલું પૂછો બેન એના પાડોશીનું કે ઇનકા સતબુદ્ધિ આવીને મને કર્યો ફોન કે બેન ચંપા હાલ તારી જણીના ખાટકી પતાવી દે, પેલા લઈ જા. છાશવાળા બગડેલા હોઠ એને ઓઢણીથી લૂછ્યા. પણ વાંધો હું પડ્યો તો બેન? બાએ માથાનો છેડો હરખો કર્યો. વાંધો? વાંધાન કઈ કાના માતર હોય? કામ ધંધો નહોતો કરવો, દારૂ પીન પડ્યું રહેવું તું હરાયા ઢોરની જેમ. પણ હું કાયમ મૂંગી મૂંગી ભોબા ભંડારી નાખો એવી છે ની. આથી 7 વાગ્યાની બસ પકડીને ન્યા ગઈ ને વળતા 9 વાગ્યાની બસમાં હુંડળો કરી આવર સમય દીકરી પાછી. આય બાકી મારી દીકરીની દાતરડીની કમાણી પર ઈ ભમરાળો તાગળ દિન ના કરે ઈ વાતમાં માલ નહી. લેવે આ રોટલો ખૂટવાડ. એણે વધારાના રોટલાનું બટકું એની દીકરી તરફ ધર્યું ને ઓલી પાની ડેલી બાર બાપુની ગાડીનો હોર્ન સંભળાતો હતો. બેન આદમી વગર કઈ તાવડી ટેકો લઈ જાય છે? જીવતર તો એના વિના ધોળ્યું જાય. આ મારું ગયું એવું? મારી માએ કાંગસિયું વેચતી, હું એ વેચું છું ને હવે મારી દીકરીએ વેચશે, હું ફેર પડવાનો છે? પણ ઈ એની માના વરો નચાવે એમ નાચે ઈ વાત ખોટી. હું બાકીનું સાંભળવા ન રોકાણી ધોળીને ઓલીપાના ડેલે ગઈ ડેલો ઉઘાડ્યો. કેવો મરી ગઈ તી? કાનમાં ડટ્ટા ભરાવે છે? હે આ હું તો બાપુને જવાબ દીધા વિના ઈ ગાડીને ઘોડી ચડાવે ત્યાં તો હું ધોળીના ડેલીમાં પોગી ગઈ. બાનો હાથ પકડીને કહેવા માંડી, બા માર બાપુ આવ્યા છે, હદણ ઘરમાં ગોર. બે કાંગસડીઓએ સુંડલા માથે ચડાવ્યા. બાએ બ્લાઉઝમાંથી પાકીટ કાઢ્યું ને 10ની નોટ કાઢી ને નાની કાંગસડીના હાથમાં મૂકી. ઓલી નોતી લેતી તે કાંગસડી એની દીકરીને કે, લઈ લે માસી થાય નાનો પડાય. બાની આંખો ભરાઈ આવી. એણે દુખણા લીધા ને આવજે એવું કંઈક બોલવા જેવું કર્યું પણ એનું ગળું ભરાઈ આવ્યું હતું, તે બોલાયું નહીં. ને બાપુ ફળિયામાં રાડ્યું નાખતા હતા, ક્યાં મરી ગયું બે રખડેલના પેટની? હું દોડીને ફળિયામાં ગઈ. ક્યાં છે તારી માં? દિલ્હીમાં. ત્યાં હું એના બાપની દાટી હતી. ઠેક ઓલી આવી હશે હે ને મહોતાવાળી. આટલું બોલીને એમણે મોટા મોટા ડગલા ભર્યા ડેલી બાજુ. રસ્તામાં ભીતે ટેકવેલી સોટી એમણે હાથમાં લીધી. હું એ ધોળતી બાપુની હારોહાર ડેલીમાં જોયું તો તડકાની સોનેરી લાય વચાળ ચપ્પલ વગરના મા દીકરીના પગ ધીમી મક્કમ હાલે હાલતા હતા. પવન ફૂંકાતો હતો ને એમાં એની ઓઢણીઓ ઉડાઉડ કરતી હતી. ઈ ઓઢણીને દાંત તળે દબાવી મા દીકરી શેરી ઉતરતી હતી. દીકરીના ઉઘાડા ખભા પર માનો હાથ ઢંકાયેલો હતો. આ બાજુ ડેલીમાં બા ક્યાંય સુધી મા દીકરીને આમ જાતા જોઈ રહી. પવન બાના માથે ઓઢેલા લેરિયામાં ભરાડો ને લેરિયાનો છેડો ઉડાઉડ કરતો હતો. મને બાપુને બે ઘડી કહેવાનું મન થઈ ગયું, બાપુ મહોતું મારી બાએ ઓઢ્યું છે, લેરિયું પહેરીને ઓલી મા દીકરી તો ક્યારની એ નીકળી ગયું.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्रीना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: જન જન કા રખે ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન। જન જન કા રખે ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન।
2: નિક્ષય મિત્ર તો હમ સબકા સાથ નિભાતે। ટીબી રોગી વ પરિજન કો પોષણ, જાંચ, ઇલાજ ઓર આજીવિકા સંબંધી સહાયતા પહોંચાતે। જબ મિલ જાયેગા સબકો અપના નિક્ષય મિત્ર તૈયાર, તબ પક્કી હો જાયેગી હમારી જીત ઓર ટીબી કી હાર।
3: નિક્ષય મિત્ર, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
4: श्रोताओं ने लिख भेजा है सही जवाब और ये भी कहा है कि उनके लिस्ट में तो ये गीत था ही, और ये जानकर हमें बड़ी खुशी है कि आपके लिस्ट और हमारी लिस्ट पहले गीत में ही मिल गई है। आगे ज़रूर देखा जाएगा कि कौन कौन से गीत आपके लिस्ट में से शामिल होते हैं आज के इस कार्यक्रम में। वहीं हमारे एक साथी लिख रहे हैं कि

અમાર મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ એક અંતરાલ બાદ સાંભળશો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હવે પછી બરાબર 1:20 ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની 30 જુલાઈએ પેટાચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર બેલાસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે તેજી. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકોને હરાવી ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસના પ્રારંભે ઇન્ડોનેશિયાના જાકાર્તા જવા રવાના થયા. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियंतो के साथ वार्ता करेंगे और रणनीतिक भागीदारी में प्रगति की समीक्षा करेंगे. वार्ता में दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी को मजबूत करने पर चर्चा होने की उम्मीद है, जिसमें रक्षा सहयोग, व्यापार, निवेश और ऊर्जा सुरक्षा तथा सांस्कृतिक सहयोग पर खास ध्यान दिया जाएगा. जकार्ता कार्यक्रम का मुख्य आकर्षण प्रधानमंत्री मोदी का भारतीय समुदाय को संबोधन होगा, जिसे लेकर पूरे देश में उत्साह है. 8 जुलाई को प्रधानमंत्री मोदी ऐतिहासिक प्रम्बनन मंदिर के दर्शन के लिए योग्यकार्ता जाएंगे. भारत इस यूनेस्को विश्व धरोहर स्थल के जीर्णोद्धार के प्रयासों में सहयोग कर रहा है, जो दोनों देशों के बीच गहरे सांस्कृतिक संबंधों को रेखांकित करता है. जकार्ता से संदीपन दासगुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीशा.
0: શ્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેડિસિસના આમંત્રણ પર મેલબોર્ન જશે. તેઓ ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. શ્રી મોદીની 3 દેશોની આ મુલાકાત ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી, મહાસાગર વિઝન તેમજ મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક પ્રત્યેના દેશના દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવશે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાની 3 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યસભાના સભ્યો સુખેન્દુ શેખર રે, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચીક બેરેકના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે, જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ છે. 15 જુલાઈએ તેમની ચકાસણી થશે. આ બેઠકો માટે મતદાન 24 જુલાઈએ થશે અને તે જ દિવસે મતગણતરી હાથ ધરાશે. દરમિયાન ચૂંટણી પંચે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું. બિહારમાં બાંકીપુર મતવિસ્તાર, ગુજરાતના વડોદરાના માંજલપુર મતવિસ્તાર અને મધ્યપ્રદેશના દતિયા મતવિસ્તાર માટે પેટાચૂંટણીઓ યોજાશે. સૂચના મુજબ 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. ચકાસણી 14 જુલાઈએ થશે. આ બેઠકો માટે 30 જુલાઈએ મતદાન યોજાશે. બિહારમાં વર્તમાન સભ્ય નીતિન નબીનના રાજીનામાના કારણે બાંકીપુર બેઠક માટે પેટાચૂંટણી થશે. ગુજરાતમાં યોગેશ પટેલના અવસાન બાદ માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં બેઠક ખાલી થઈ હતી, જ્યારે મધ્યપ્રદેશમાં રાજેન્દ્ર ભારતીને ગેરલાયક ઠેરવવામાં આવતા દતિયા બેઠક ખાલી પડી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ યુજી 2026 પરીક્ષાની ફી રિફંડ માટે બેંક ખાતાની વિગતો અપડેટ કરવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એનટીએએ માહિતી આપી હતી કે જે ઉમેદવારોએ તેમના બેંક ખાતાની વિગતોની પુષ્ટિ કરી છે તેમના માટે રિફંડ પહેલેથી જ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ફક્ત 8,29,510 ઉમેદવારોએ તેમની બેંક વિગતો સુધારી છે અથવા અપડેટ કરી છે. પ્રશ્નપત્ર લીકના આરોપોના કારણે આ વર્ષે 3 મેના રોજ યોજાયેલી નીટ યુજી પરીક્ષા રદ થયા બાદ એનટીએ દ્વારા રિફંડ આપવામાં આવી રહ્યું છે. બ્રિક્સ દેશોના નશીલી દવાઓ વિરોધી એજન્સીઓના વડાઓની બેઠક આજથી ગુવાહાટીમાં શરૂ થઈ. ગૃહમંત્રાલય હેઠળના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા

0: આયોજિત આ બે દિવસીય બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર જનરલ અનુરાગ ગર્ગે જણાવ્યું કે બ્રિક્સના વિસ્તરણથી નશીલી દવાઓની હેરફેર અને માદક દ્રવ્યોના દુરૂપયોગ સહિત વૈશ્વિક પડકારોનો સામનો કરવાની જૂથની ક્ષમતા મજબૂત થઈ છે. ભારતીય પ્રતિનિધિમંડળે માદક દ્રવ્યોના વિરોધમાં ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ અને કડક અમલીકરણ તથા પુનર્વસન પગલાં પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ પર આજે દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સંસ્કૃતિ મંત્રાલય અને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કોલકાતામાં વિશેષ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું શિલાન્યાસ કરાશે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની 125મી જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમનું જીવન અને આદર્શો પેઢીઓને મજબૂત, સંયુક્ત, આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાના સામૂહિક પ્રયાસમાં પ્રેરણા આપતા રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડોક્ટર મુખર્જીનું જાહેર જીવન અખંડ ભારત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા વ્યાખ્યાયિત થયું હતું. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ડોક્ટર મુખર્જી ભારતીય જનસંઘના સ્થાપક અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ડોક્ટર મુખર્જીના અતૂટ દેશભક્તિ અને નિસ્વાર્થ જાહેર સેવાના આદર્શો પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. કેન્દ્રીય માહિતી, પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને સંવિધાન સદનમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરતા તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને રાષ્ટ્ર નિર્માતા તરીકે ગણાવ્યા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ડોક્ટર મુખર્જીનું જીવન રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે અતૂટ સમર્પણનું પ્રેરણાદાયક ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. રશિયાએ આજે યુક્રેનના પાટનગર કી ઉપર કરેલા બેલેસ્ટિક મિસાઇલ હુમલામાં લગભગ 10 લોકોના મોત અને 46 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના તુર્કીમાં યોજાનારી મુખ્ય નાટો સમિટના એક દિવસ પહેલા બની છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપે તેવી શક્યતા છે. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું કે રશિયાએ આ હુમલામાં બેલેસ્ટિક મિસાઇલ, ક્રુઝ મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ઘણી બહુમાળી ઇમારતોને નુકસાન થયું હતું અને લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગઈકાલે ચેતવણી આપી હતી કે રશિયા એક નવા મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે આજે સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 અંક જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. રિયલ્ટી, ઓટો અને ખાનગી બેન્કોના શેરોમાં લેવાલીના પગલે શેરબજાર શરૂઆતથી જ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું, જ્યારે મીડિયા, IT અને જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોમાં વેચવાલી નીકળી હતી. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ 576 અને નિફ્ટી 168 અંકો સાથે કારોબાર કરી રહ્યા છે. હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ આપ્યું છે. દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, માહે, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા દિવંગત આયાતુલ્લા અલી ખોમેનીની અંતિમ યાત્રા તહેરાનમાં ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. યુદ્ધમાં માર્યા ગયેલા ખોમેની અને તેમના પરિવારના અન્ય સભ્યોની શબપેટીઓને તહેરાનની શેરીઓમાંથી પસાર થઈને મહેરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાન મથક સુધી લઈ જવાશે. ફિફા વિશ્વકપમાં આજે ઇંગ્લેન્ડે મેક્સિકો સામે 3-2 વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે બ્રાઝિલના અનુભવી ખેલાડી નેમાર જુનિયરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ગઈરાત્રે રાઉન્ડ ઓફ 16માં નોર્વે સામે 2-1 હાર બાદ તેમણે આ જાહેરાત કરી હતી. નેમારની આ ભાવનાત્મક વિદાયથી એક દાયકાથી વધુ સમયથી બ્રાઝિલિયન ફૂટબોલના એક યુગનો અંત આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3

0: વિધાનસભા બેઠકોની 30મી જુલાઈએ પેટા ચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. દેશમાં વર્ષી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે તેજી. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકોને હરાવી ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગત 24 કલાકમાં ભારે વરસાદ થયાના અહેવાલ છે. તેમાં પણ અમરેલીના રાજુલા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો. સત્તાવાર યાદી મુજબ ડાંગના સુબીર તાલુકામાં 5 ઇંચથી વધુ, સાબરકાંઠાના વિજયનગર અને ગીર સોમનાથના ઉના તાલુકામાં 4-4 ઇંચ તેમજ ભાવનગરના જેસર અને નવસારીના ચીખલી તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. આ સાથે રાજ્યના અન્ય 32 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 105 તાલુકામાં તેનાથી ઓછો વરસાદ નોંધાયો. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 70% જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં હાલ 65% જેટલો જળ સંગ્રહ થયો છે, તો પૂરના પાણીમાં ફસાયેલા 60 જેટલા નાગરિકોને બચાવાયા. કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRF અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની કુલ 35 ટુકડી સંવેદનશીલ જિલ્લાઓમાં તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ માછીમારોને આગામી 9 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે, તેમજ 6 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો. દરમિયાન વલસાડમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતો વાવણીમાં જોતરાયા. વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે, તો ભાવનગરમાં પાલીતાણાના શેત્રુંજી બંધની સપાટી 31 ફૂટ 11 ઇંચે પહોંચી છે. આજે રાત સુધીમાં બંધ સંપૂર્ણ છલકાય તેવી સંભાવના છે, જ્યારે લાખણકા બંધમાં સૌથી વધુ 75.84% જળ સંગ્રહ થયો. જિલ્લાના અન્ય જળાશયોમાં પણ પાણીની આવક યથાવત રહી છે. બીજી તરફ ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાઈ જવાથી 1 વૃદ્ધ વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે, તો ડાંગમાં ગત 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ જિલ્લામાં અત્યાર સુધી 26.62% વરસાદ થયો છે, જ્યારે તાપીમાં દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ બંધની સપાટી 309.78 ફૂટ સુધી પહોંચતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. રાજ્યમાં પહેલીવાર સાઉથ કોરિયાની ટેકનોલોજીથી 2 એરફિલ્ડ રબર ડેમ તૈયાર કરાશે. સત્તાવાર યાદી મુજબ છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અને તાપીની અંબિકા નદી પર 79 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થતા આ ડેમનું કામ નિર્માણાધીન છે. તેનાથી છોટાઉદેપુરના 25 ગામના 3,420 હેક્ટર વિસ્તારને લાભ થશે, તેમજ 3.5 મિલિયન ઘનમીટર MCM પાણીના સંગ્રહ સાથે હેરણ નદીના પૂર અને કાંપની કાયમી સમસ્યાનો અંત આવશે. બનાસ ડેરી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સહકાર ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AIના ઉપયોગ પર ભાર આપ્યો. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સ્થાપનાને આજે 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી ચૌધરીએ કહ્યું, ટેકનોલોજી, પારદર્શકતા અને કર્મચારીઓ પસંદ કરવાના કામમાં સુધારો કરવો પડશે. બોર્ડમાં યોગ્ય નેતૃત્વનો વિકાસ થશે તો જ પાયાના સ્તર પર લોકોનો વિશ્વાસ જીતવામાં સફળતા મળશે.
1: એક સુઝાવ મેં હરેક કોઓપરેટિવ કો દૂંગા કે આને વાલે સમય મેં AI કે લીએ હમે કામ કરના પડેગા ઓર હરેક ચીજ મેં ડેટા કે લીએ હમે હર બાર અધિકારી કો બોલના યે બતાઓ નહીં યે હમારે ડેશબોર્ડ પર હરેક ચીજ આ જાય મોબાઈલ પે આ જાય યે હો સકતા હૈ હમને AI ક્લબ કરકે કિયા હૈ તો કોન કોન સી ડિમાન્ડ કોન કોન સે ડિપાર્ટમેન્ટ મેં હૈ તો જો નીડ હૈ વો સંશોધન કરકે પૂરી ટીમ યે કામ કર રહી હૈ તો AI ભી બહોત બડા બદલાવ ઇનમેં કર સકતી હૈ.
0: અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. રથયાત્રાના માર્ગ પર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે ગત મોડી રાત્રે શહેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. તેમાં ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેર કોટડા, શાહપુર, દરિયાપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના 500થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ખાસ તપાસ પણ કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક

0: સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, તમે જોયું હશે કે એક પછી એક અલગ અલગ દિવસે કંઈક ને કંઈક દિવસ આવતો હોય છે, એનું ઉજવવાની વાતો થતી હોય છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઉજવણીની સાથે સાથે જાગૃતતા ફેલાવવાનો પણ છે. આજે એવા જ બે અભિયાન વિશે વાત કરવી છે, જેમાં પહેલું છે જળશક્તિ અભિયાન. દેશના વિવિધ ભાગોમાં પાણીની તીવ્ર તંગીને દૂર કરવા માટે 2019 અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ અભિયાનને 2 તબક્કામાં વહેંચવામાં આવ્યું, જેમાં પહેલો તબક્કો 1 જુલાઈથી 15 સપ્ટેમ્બર અને બીજો તબક્કો 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર. હવે આ અભિયાન હેઠળ ભારત સરકારના અધિકારીઓ, ભૂગર્ભ જળ નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોએ પાણી સંરક્ષણ અને વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે સહયોગ કર્યો છે. અભિયાન દ્વારા જળ સંરક્ષણ અને વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમજ આ અંતર્ગત પરંપરાગત અને અન્ય જળ સંસ્થાઓ કે ટાંકીઓનું વર્ગીકરણ કરવું, બોરવેલ દ્વારા પાણીના પુનઃઉપયોગ અને ભૂગર્ભ જળ રિચાર્જને પ્રોત્સાહન આપવું, તેમજ સમાજ અને સરકારના સંયુક્ત અભિગમ દ્વારા એ દરેક પાણીના ટીપાનું પણ સંરક્ષણ થાય તે સુનિશ્ચિત કરવું. તો ચાલો અભિયાનમાં જોડાઈએ અને પાણીનું સંચય કરીએ, વરસાદી પાણીનો સંગ્રહ કરીએ, જેથી પાણી વંચિત લોકો આનો લાભ લઈ શકે, તેમજ પર્યાવરણ સુરક્ષિત થાય. બીજા એક અભિયાનની વાત કરીએ તે પહેલાં સાંભળીએ અમી કોટેચા અને નિગમ ઉપાધ્યાયના યુગલ સ્વરમાં અનિલ જોશીની આ રચના.

ધર્મી, તો તમે સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. અને કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે આરતી મુનશી અને સામિલ મુનશીના સ્વરમાં તુષાર શુક્લની આ રચના.

0: શ્રીમતી રેખા ઠાકરના સ્વર સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. હવે પછી બરાબર 3 વાગે સખી સહેલી, ત્યારબાદ બરાબર 4 વાગે પિટારા સાંભળશો.
1: આપ સુન રહે હૈ વિવિધ

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ. કાર્યક્રમના આરંભમાં સાંભળો કુમાર સાનુ તથા અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં ફિલ્મ રાજુ બન ગયા જેન્ટલમેનનું આ ગીત. સંગીતકાર જતિન લલિત, ગીતકાર મહેન્દ્ર દહેલવી.

જાનમ ફિલ્મનું ગીત સાંભળશો અનુરાધા પોડવાલ તથા વિપિન સચદેવાના સ્વરમાં, અન્નુ મલિકની ધૂન, ફૈઝ અનવરના બોલ.

લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં આવો સાંભળીએ અનમોલ ફિલ્મનું આ ગીત, રવિન્દ્ર રાવલના બોલ અને રામ લક્ષ્મણની ધૂન.

કાર્યક્રમના અંતમાં સાંભળો દામિની ફિલ્મનું યુગલગીત કુંવર સાનું તથા સાધના સરગમના સ્વરમાં ગીતકાર સમીર, સંગીતકાર નદીમ શ્રવણ.

આ સાથે આજનો સરગમ કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે સમય થયો છે કાર્યક્રમ સુરીલી સાંજનો. મિત્રો, આ કાર્યક્રમમાં અમે આપને સંભળાવીએ છીએ ગુજરાતી ગીતો. આજે સાંભળશો આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં ગવાયેલ કેટલાક વરસાદી ગીતો. આવો સાંભળીએ શ્રીની આ રચના, સ્વર આકાશવાણી ગાયક વૃંદનું.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ₹132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
2: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: મિત્રો, વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરીલી સાંજ. આજના કાર્યક્રમમાં પ્રસારિત થઈ રહ્યા છે આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં ગવાયેલ કેટલાક ગીતો. આવો સાંભળીએ કેશુભાઈ પટેલની આ રચના.

આજના સુરીલી સાંજ કાર્યક્રમમાં આપે સાંભળ્યા આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં ગવાયેલ કેટલાક મસ્ત મજાના વરસાદી માહોલમાં સંભળાય તેવા ગીતો. આ સાથે આજનો આ કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર. મિત્રો, આજના આ કાર્યક્રમમાં અમે આપને સંભળાવીશું સંગીતકાર શંકર જયકિશન દ્વારા સંગીતબદ્ધ કરાયેલા કેટલાક ગીતો. કાર્યક્રમનો આરંભ કરીએ આહ ફિલ્મના ગીત સાથે સ્વરલતા મંગેશકરનો ગીતકાર શૈલેન્દ્ર.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: अंतरियाल विस्तारों ना जनजातीय विद्यार्थियों ना सपनाओं ने हवे मली रही छे नवी पांखो। शाला सुधीनी लांबी अने मुश्किल राह हवे बनी छे शिक्षण तरफनी सुरक्षित अने सरल सफर, जेना थकी आदिजाति ना विद्यार्थियों પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન રાજ્યના

0: આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આજના સુરીલા સફર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો સંગીતકાર શંકર જયકિશનના સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો. આવો સાંભળીએ બસંત બહાર ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં. ગીતકાર હસરત જયપુરી.

0: વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
3: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
0: આજના સુરીલા સફર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો સંગીતકાર શંકર જયકિશનના સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો. આવો સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં એન ઇવનિંગ ઇન પેરિસ ફિલ્મનું આ ગીત. ગીતકાર શૈલેન્દ્ર.

0: છોટી સી મુલાકાત આ ફિલ્મનું ગીત સાંભળશો મોહમ્મદ રફી તથા સુમન કલ્યાણપુરના સ્વરમાં હસરત જયપુરીના બોલ.
1: તુજે ચાહા તુજે પૂજા મેને બસ ઇતની ખતા હૈ મેરી ઔર ખતા ક્યા.

આજના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આરઝુ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં હસરત જયપુરીના બોલ. મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપે સાંભળ્યા સંગીતકાર શંકર જયકિશનના સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો.

0: के सिवा देश की सुरीली धड़कन जय माला। ये कार्यक्रम थोड़ी ही देर में।
1: एक संवेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક બીજ પહોંચાડવા દરેક રાજ્યમાં નવા એકમ સ્થપાશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત. છોટાઉદેપુર અને તાપીમાં સાઉથ કોરિયાની ટેકનોલોજીથી તૈયાર રાજ્યના પહેલા બે એરફિલ્ડ રબર ડેમનું કામ પૂર્ણતાના આરે. અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ 190 આરોપીની ધરપકડ. ભાવનગરમાં એક વ્યક્તિ પર હુમલો કરનારા સિંહોને જંગલ વિસ્તારમાં છોડાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રીનું નિવેદન. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના. અને મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ. પહેલા દિવસે પાટણ, બનાસકાંઠા અને અમદાવાદની ટીમનો વિજય. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, વિશ્વભરના વેફરના બજારને ભારતમાં લાવવા કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક ટેકનિકથી તૈયાર થયેલા બીજ પહોંચાડાશે. આ માટે સહકાર મંત્રાલય દ્વારા દરેક રાજ્યમાં નવા એકમની સ્થાપના કરાશે. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સ્થાપનાના 5 વર્ષ નિમિત્તે યોજાયેલા સમારોહને સંબોધતા અને બનાસ ડેરી દ્વારા કરાયેલી આ પહેલનો ઉલ્લેખ કરતાં શ્રી શાહે કહ્યું, આ મોડેલને દરેક રાજ્યમાં પહોંચાડાશે.
1: केले और आलू के सारे किसानों को आधुनिक तकनीक से बने हुए बीज पहुंचाने के लिए हमारी कोऑपरेटिव हर राज्य के अंदर एक नया यूनिट चालू करेगी, जिससे टिश्यू कल्चर पौधे और आलू की ज्यादा पैदावार होने वाली और एक समान आलू का उत्पादन करने वाली बीज की नस्ल हमारे किसानों को उपलब्ध होगी, जिससे विश्व भर का चिप्स का कारोबार हम भारत में ला पाएंगे.
0: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 30 તારીખે મતદાન અને 3 ઓગસ્ટે મતગણતરી થશે. ત્યારે ઉમેદવારીપત્ર વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયાના પહેલા દિવસે આજે ભાજપ દ્વારા 2, કોંગ્રેસ દ્વારા 1 અને અપક્ષ ઉમેદવાર દ્વારા 6 ઉમેદવારીપત્ર લેવાયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે પેટા ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. ઉમેદવારો આગામી 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે. ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી થતાં હવે તેની પેટા ચૂંટણી યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ગુજરાત વિધાનસભાના શ્યામા પ્રસાદ મુખર્જીના તેલચિત્રને નમન

0: કર્યું. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર મુખર્જીએ કાશ્મીરના સંપૂર્ણ વિલીનીકરણ અને સામાન્ય નાગરિક અધિકાર માટે કરેલા સંઘર્ષને યાદ કર્યા. રાજ્યમાં પહેલીવાર સાઉથ કોરિયાની ટેકનોલોજીથી એરફિલ્ડ 2 રબર ડેમ તૈયાર કરાશે. છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અને તાપીની અંબિકા નદી પર 79 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ ડેમનું 75% વધુનું કામ પૂર્ણ થયું છે. તેનાથી છોટાઉદેપુરના 25 ગામના 3,420 હેક્ટર વિસ્તારને લાભ થશે. તેમજ 3.5 મિલિયન ઘન મીટર MCM પાણીના સંગ્રહ સાથે હેરણ નદીના પૂર અને કાંપની સમસ્યાનો કાયમી અંત આવશે. જ્યારે તાપીમાં ડોલવણના પાઠકવાડી ગામમાં જાપાનની ડિઝાઇન સાથે અદ્યતન ડેમની બની રહેલી આ અદ્યતન 640 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે તેમ જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું. ભાવનગરના પાલીતાણામાં એક વ્યક્તિ પર સિંહના હુમલા બાદ વન વિભાગ દ્વારા સિંહો પર નજર રાખવામાં આવી રહી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું, 23 જેટલા સિંહના ટોળામાંથી 2 થી 3 સિંહ હુમલા કરી રહ્યા છે. તેમને કબજામાં લઈને તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે અને જરૂર પડશે તો ટ્રેકર્સની સંખ્યા પણ વધારાશે.
1: થોડા સમયથી રેવન્યુ વિસ્તારની અંદર 23 કે એટલા જેટલું સિંહોનું જે ગ્રુપ છે એમાંથી 2-3 સિંહ એવા છે કે જે આ રીતનો ડોમિનેટ કરી રહ્યા છે. એને વન વિભાગ દ્વારા એમને રેસ્ક્યુ કરી અને હવે આવનાર સમયની અંદર એને જંગલમાં છોડવામાં આવશે. ટ્રેકરોની સંખ્યાની અંદર ત્યાં વધારે હ્યુમન કોન્ફ્લિક્ટ ના થાય એની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. એનું જે નેચરલ હેબિટેટ્સ છે એને ઇન્ક્રીઝ કરવાની અંદર પણ ફોરેસ્ટ વિભાગ મહેનત કરી રહ્યું છે.
0: સુરતની નવી સિવિલ હોસ્પિટલના NICUમાં નવજાત શિશુઓની સુરક્ષા માટે RFID પ્રણાલી કાર્યરત કરવામાં આવી છે. જોકે કોઈ વ્યક્તિ બાળકને લઈને વોર્ડની બહાર જવાનો પ્રયાસ કરશે તો પ્રવેશ દ્વાર પર લગાવેલા સેન્સર સક્રિય થશે અને જાતે જ સાયરન વગાડશે. નવજાત શિશુઓની ચોરીની ઘટનાને રોકવા આ પ્રણાલી આશીર્વાદરૂપ સાબિત થશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા X AIR News_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રા પહેલાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે ઓપરેશન ક્લીન સ્વીપના બીજા તબક્કા હેઠળ ગત 24 કલાકમાં 190 આરોપીની ધરપકડ કરી. તમામ આરોપીઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું ઝોન 7 DCP શિવમ વર્માએ જણાવ્યું.
2: एक ऑपरेशन क्लीन स्वीप 2.0 लॉन्च किया गया जिसमें 190 जितने आरोपियों की हमने धरपकड़ करी है. उसमें 83 जितने हैं जो इन्वेस्टिगेशन में पकड़ने बाकी थे वैसे हैं. 5 तड़ी पार है. NBW वारंट वाले 54 हैं. MV एक्ट वाले 11 है. टोटल करके 190 है जिसमें से 22 जो है वो 1 साल से ऊपर नाश्ता पता थे.
0: સુરતમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૃત સંઘ ઇસ્કોન દ્વારા આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી વાદળી શાહી વસ્ત્રોમાં સજ્જ થઈ ભક્તોને દર્શન આપશે. શુદ્ધ રેશમમાંથી અને સોનેરી જરીનું આકર્ષક હાથકામ કરાયેલ આ વિશેષ પોશાકને વૃંદાવનમાં તૈયાર કરાયા છે. તેને બનાવવામાં 15 જેટલા કારીગરોએ 1.5 મહિના સુધી મહેનત કરી છે. મુંબઈ સેન્ટ્રલ મંડળમાં પાણી ભરાતા રેલવે વ્યવહાર અસર થઈ છે. સત્તાવાર યાદી મુજબ આજની કેટલીક ટ્રેનને વિવિધ રેલ મથક પર શોર્ટ ટર્મિનેટ એટલે કે અધવચ્ચે જ અટકાવી દેવાઈ છે. તે મુજબ અમદાવાદ બાંદ્રા ટર્મિનલ કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસને સુરત મથક પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ અંગે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ વધુ માહિતી આપી.
3: कई दिनों से लगातार बारिश मुंबई और उसके आसपास के इलाकों में देखी गई है. हमारा जो ट्रैक है नाला सुपारा और वसई के बीच का, वहाँ पे वाटर लॉगिंग की समस्या हुई है जिसके कारण हमारी पश्चिम रेलवे की कुछ लंबी दूरी की ट्रेनें हैं जो मुंबई आ रही थी वो प्रभावित हुई हैं. उनको हमने विभिन्न स्टेशनों पर मतलब शॉर्ट टर्मिनेट किया गया है. यात्रियों को किसी भी प्रकार की असुविधा न हो इसका हमने ख्याल रखा हुआ है. यहाँ से मुंबई के लिए हमने बसों की व्यवस्था की हुई है.
0: પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા દાહોદ મેમુ ટ્રેન 26 દિવસ માટે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ પૂરી જગન્નાથ રથયાત્રા દરમિયાન મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા આવતીકાલથી 2 ઓગસ્ટ સુધી આ ટ્રેન રદ કરવા માટેનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં આગામી 9 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ

0: વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
1: आने वाला अगले 7 दिन के लिए इसमें हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल रहेगा सौराष्ट्र को और गुजरात रीजन की. थंडरस्टॉर्म वार्निंग दिया गया है. बिजली गिरने का चांसेस रहेगा और जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा. फिशरमैन भाई के लिए वार्निंग अगले 5 दिन के लिए दिया गया है, 6 जुलाई से लेकर 10 जुलाई तक. इसमें LCS 3 सिग्नल अभी भी जारी है.
0: રાજ્યભરમાં વરસાદને કારણે જનજીવન તેમજ વાહન વ્યવહારને અસર થઈ છે. દરમિયાન ઠેર ઠેર બચાવ કામગીરી ચાલી રહી છે. અમરેલીમાં ભારે વરસાદ થતાં રાજુલામાંથી 25, સાવરકુંડલામાંથી 215, જાફરાબાદના ઘારાબંદર ગામેથી 40 અને ધારીના ચલાલા ગામેથી અંદાજે 100 લોકોનું સ્થળાંતર કરાયું. જ્યારે ધારીનો ખોડિયાર અને ધાતરવાડી 1 બંધ સંપૂર્ણ છલકાતા નીચાણવાળા ગામોને ચેતવણી અપાઈ છે. જ્યારે સાવરકુંડલાના ગીણિયા ગામમાં ભારે વરસાદને કારણે દિવાલ પડતા 1 મહિલાનું મોત થયાના અહેવાલ છે. મહારાષ્ટ્રના પાલઘર નજીક ટ્રેક પરથી પાણી ભરાવા રેલવે વ્યવહારને અસર થતાં અમદાવાદથી મુંબઈ જતી કેટલીક ટ્રેનને વલસાડમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સાંસદ ધવલ પટેલે જણાવ્યું. તો સુરતના રાંદેરમાં વીજળી પડતા 2 યુવકના મોત થયા. કલેક્ટર તેજસ પરમારે લોકોને મદદ માટે હેલ્પલાઇન નંબર 1077 પર ફોન કરવા અનુરોધ કર્યો. ભાવનગરનો શેત્રુંજી બંધ 100% ભરાતા પાલીતાણા તથા તળાજાના ગામડાઓને સાવચેત કરાયા. અમદાવાદ, છોટાઉદેપુર અને તાપીમાં કુકરમોડા, વ્યારા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. મોરબીમાં આજથી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા આયોજિત સ્પર્ધામાં આજની મેચમાં મોરબી સામે પાટણ, કચ્છ સામે બનાસકાંઠા અને ભાવનગર સામે અમદાવાદની ટીમનો વિજય થયો. આવતીકાલે પહેલી મેચ પાટણ અને રાજકોટ, બનાસકાંઠા અને સુરત વચ્ચે બીજી, બરોડા અને ગાંધીનગર વચ્ચે ત્રીજી તથા ભાવનગર અને જામનગર ટીમ વચ્ચે છેલ્લી મેચ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક બીજ પહોંચાડવા દરેક રાજ્યમાં નવા એકમ સ્થપાશે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત. છોટાઉદેપુર અને તાપીમાં સાઉથ કોરિયાની ટેકનોલોજીથી તૈયાર રાજ્યના પહેલા 2 એરફિલ્ડ રબર ડેમનું કામ પૂર્ણતાને આરે. અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ 190 આરોપીની ધરપકડ. અને મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: जयमाला कार्यक्रम में समय हो चला है एक अंतराल का।
1: एक संवेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्रीना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
0: લતા મંગેશકર ઓર મોહમ્મદ રફી કી આવાઝો મેં ગુલશન બાવરા કા લિખા હુઆ ગાના, કલ્યાણજી આનંદજી કા સંગીત, ફિલ્મ કા નામ હાથ કી સફાઈ।

0: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.
1: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
4: મહોતું.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સાંજના 7:50 થવા જઈ રહી છે. બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇન્ડોનેશિયાના જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ગત 5 વર્ષમાં સહકાર મંત્રાલય દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થાનિકોએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે પોર્ટુગલ અને સ્પેન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના ભારત પ્રશાંત પ્રવાસના પ્રારંભે ઇન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા હતા. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ જકાર્તા વિમાન મથક પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઇન્ડોનેશિયાના સ્થાનિક સમુદાય અને ભારતીય સમુદાયે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું, જેમાં પરંપરાગત ભારતીય અને ઇન્ડોનેશિયન સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીના 4થા પ્રવાસ દરમિયાન તેઓ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી સાંસ્કૃતિક અને ઐતિહાસિક શહેર યોગ્યકાર્તામાં પ્રંબાનન મંદિર સંકુલની મુલાકાત લેશે. તેમની મુલાકાતના બીજા તબક્કામાં શ્રી મોદી 8-10 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એક મહાન દેશભક્ત અને ભારતની અખંડિતતા માટે સમર્પિત સ્વપ્નદ્રષ્ટા હતા. ડોક્ટર મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે પોતાના વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ડોક્ટર મુખર્જીના વિચાર આધુનિક ભારતને માર્ગદર્શન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ 2 વર્ષીય રાષ્ટ્રીય ઉજવણી સાથે ઉજવી રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે સહકારી ચળવળ સુધારા, ડિજિટાઇઝેશન અને વ્યવસાયિક વ્યવસ્થાપન દ્વારા વિસ્તરણના નવા તબક્કામાં પ્રવેશી રહી છે. સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસ સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે 9 મુખ્ય રાષ્ટ્રીય સ્તરની સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવી છે.
1: સહકારિતા મંત્રાલય કે ઇનિશિયેટિવ છે, કુલ 9 રાષ્ટ્રીય સ્તર પર કામ કરને વાલી સહકારી સમિતિ બનાકર દેશ સે લેકર ગ્રામ તક એ 9 ક્ષેત્રો મે સહકારિતા મંત્રાલય કો એક માલા મે પિરોને કા કામ હમને કિયા હૈ.
0: શ્રી શાહે ખેડૂતોને ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોનું ઉત્પાદન વધારવા અને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવાની પણ અપીલ કરતા કહ્યું કે સહકાર મંત્રાલય છેલ્લા 5 વર્ષથી સહકાર દ્વારા સમૃદ્ધિના મંત્રને અનુસરી રહ્યું છે.
1: हमने कृषि ऋण, डेयरी, उर्वरक वितरण और ग्रामीण सेवाएं ये सभी को प्राथमिक से लेकर राष्ट्रीय स्तर पर जोड़ने का काम किया है. सेकेंडरी और टर्सरी क्षेत्रों में भी उसको जोड़ने का काम किया है.

0: जैविक उत्पादन, परंपरागत बीजों का उत्पादन, ज्यादा उत्पादन देने वाले बीजों का निर्माण, डिजिटल सेवाएं, बैंकिंग, मोबिलिटी, लॉजिस्टिक और हरित ऊर्जा, ये सबको एक माला में पिरोने का काम ये 5 साल में किया है।
1: केन्द्रीय वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयले आज जणाव्युं कि टेक्नोलॉजी सक्षम द्विभाषी मैनेजमेंट शिक्षण ग्रामीण शहरी अंतर ने दूर करवामां अने प्रतिभाशाळी अने जरूरियातमंद विद्यार्थीओने तेमनी परिस्थिति गमे ते होय गुणवत्तायुक्त शिक्षण सुलभ बनाववामां मदद करी शके छे। तेमणे नवी दिल्हीथी इंडियन इंस्टिट्यूट ऑफ मैनेजमेंट उदयपुर खाते नवा शरू करायेला अभ्यासक्रमना उद्घाटन प्रसंगे वर्च्युअली संबोधन करती वखते आ वात कही हती। मंत्रीए कह्युं कि ऑनलाइन द्विभाषी बेचरल ऑफ बिजनेस एडमिनिस्ट्रेशन प्रोग्राम एक अनोखी पहल छे, जे सरळ अने सरळताथी समझी शकाय तेवी भाषामां मैनेजमेंट शिक्षण आपीने व्यापक असर करी शके छे। केन्द्रीय मार्ग परिवहन अने राजमार्ग मंत्री नितिन गडकरीए आजे नेशनल हाईवे फ्रेट ट्रांसपोर्ट मैनेजमेंट लिमिटेडनी समीक्षा बैठक योजी हती। आ बैठकमां देशभरना धोरीमार्ग पर विकसित मल्टी मॉडल फ्रेट पार्क, रोपवे अने मुसाफरोनी सुविधाओनी प्रगतिनी समीक्षा करवामां आवी हती। श्री गडकरीए जणाव्युं हतुं कि आ प्रोजेक्ट देशमां आधुनिक अने सुधारेल परिवहन व्यवस्था बनाववामां महत्वपूर्ण भूमिका भजवशे। तेमणे प्रोजेक्टना अमलीकरण सामेना पड़कारोनी पण समीक्षा करता संबंधित अधिकारीओ अने तमाम हिस्सेदारोने तमाम अवरोधोने तात्कालिक दूर करवा अने प्रोजेक्ट पूर्ण કરવામાં ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો। સરકારે જણાવ્યું છે કે 104 કરોડથી વધુ આરોગ્ય કાર્ડ, 93 કરોડથી વધુ આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતા આભા સાથે જોડાયેલા છે। આ દેશની સંકલિત ડિજિટલ જાહેર આરોગ્ય પ્રણાલી તરફ એક મહત્વપૂર્ણ પ્રગતિ છે। આભા આધારકાર્ડની જેમ 14 અંકનો અનન્ય ઓળખ નંબર છે, જે વ્યક્તિને વ્યાપક આરોગ્ય પ્રણાલી સાથે સુરક્ષિત રીતે જોડે છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે રહેવાસીઓએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે। આ પ્રદેશમાં છેલ્લા એક મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યા છે। એક અધિકારીના જણાવ્યા અનુસાર રહેવાસીઓએ ભારતને દવાઓ અને આવશ્યક ખાદ્ય પદાર્થો પૂરા પાડવા વિનંતી કરી છે। અહેવાલ અનુસાર છેલ્લા 20 દિવસથી પ્રદેશમાં રાશન અને દવાઓનો પુરવઠો બંધ છે, જેના પરિણામે ખોરાક અને તબીબી સંભાળ જેવી મૂળભૂત જરૂરિયાતોની અછત છે। વિરોધ પ્રદર્શનો દરમિયાન ઘાયલ થયેલા લોકોને પણ પૂરતી તબીબી સંભાળ મળી રહી નથી। આવી પરિસ્થિતિને કારણે ઘણા લોકો નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ દરમિયાન યુનાઇટેડ આવામી એક્શન કમિટીએ ભારત સરકારને નિયંત્રણ રેખા ખોલવા અપીલ કરી છે। ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે। અમારા સંવાદદાતાએ અહેવાલ આપે છે કે મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ તમામ વિભાગોને વાર્ષિક ઉત્સવ માટે તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે। શ્રી માંઝીએ ભીડ વ્યવસ્થાપન, બહુસ્તરીય સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને અન્ય આવશ્યક નાગરિક સેવાઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી। આ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે 300થી વધુ ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે।
2: पुरी में महाप्रभु जगन्नाथ जी का रथ यात्रा का पावन पर्व है, उसमें 300 से अधिक स्पेशल ट्रेन चलाई गई और आने वाले समय में केरलम में ओनम के फेस्टिवल के उपलक्ष्य में 100 से अधिक स्पेशल ट्रेन चलाई जाएगी।
1: હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના ભાગોથી ગુજરાત, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે। આજે આસામ, મેઘાલય, બિહાર, પૂર્વી ઉત્તરપ્રદેશ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ પડતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। અમરેલીના રાજુલા અને ધારી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં લગભગ 10 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે અધિકારીઓએ 6 મોટા બંધોને હાઈ એલર્ટ પર રાખ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમ 64.57% ક્ષમતા પર છે। અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 82 રસ્તાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે અને 100થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। ઈરાનની રાજધાની તહેરાનમાં આજે સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। રિવોલ્યુશનરી ગાર્ડ જનરલ હસન જાદેહે જણાવ્યું કે મૃતદેહને મહેરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર લઈ જવામાં આવે તે પહેલાં લગભગ 12 કલાક સુધી તહેરાનની શેરીઓમાંથી પસાર કરવામાં આવશે। શોક સમયગાળા

0: હુમલા દરમિયાન અધિકારીઓએ રાજધાનીના ઘણા મુખ્ય રસ્તાઓ જ્યારે દેશનું હવાઈ ક્ષેત્ર પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે, જેથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. શોક ગત શનિવારથી શરૂ થયો હતો અને આગામી ગુરૂવાર સુધી ચાલુ રહેશે. ત્યારબાદ આયાતુલ્લાહ અલી ખામેનીને તેમના જન્મસ્થળ મશહદમાં ઇમામ રેઝા દરગાહમાં દફનાવવામાં આવશે. યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડ યુનિસેફે અહેવાલ આપ્યો છે કે સુદાનમાં 6 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં 300થી વધુ બાળકો માર્યા ગયા છે. એપ્રિલ 2023થી સુદાનની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચેના યુદ્ધમાં કોર્ડોફાન, ડારફૂર અને બ્લુ નાઇલ રાજ્યોમાં ડ્રોન હુમલાઓથી 60% મૃત્યુ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદે અલ ઓબેઇડ શહેરમાં અને તેની આસપાસ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ દ્વારા વધતી હિંસાની કડક નિંદા કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. 5 યુરોપિયન દેશો દ્વારા મતદાન વિના રજૂ કરાયેલા અબિલમાં સુદાનના શરણાર્થીઓને આશ્રય આપતા દેશોને નાણાકીય સહાય અને સમર્થન વધારવાની હાકલ કરવામાં આવી છે. ફિફા વિશ્વકપમાં અમેરિકાના આર્લિંગ્ટનમાં આજે રાત્રે રાઉન્ડ ઓફ 16 મેચમાં પોર્ટુગલનો મુકાબલો સ્પેન સાથે થશે. આવતીકાલે રાઉન્ડ ઓફ 16ના બીજા મેચમાં સિએટલમાં અમેરિકા બેલ્જિયમ સામે ટકરાશે. ઇંગ્લેન્ડ, નોર્વે, મોરોક્કો અને ફ્રાન્સ પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આજે સવારે રાઉન્ડ ઓફ 16 મેચમાં ઇંગ્લેન્ડે મેક્સિકો સામે 3-2 શાનદાર જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇન્ડોનેશિયાના જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ગત 5 વર્ષમાં સહકાર મંત્રાલય દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થાનિકોએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે પોર્ટુગલ અને સ્પેન વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: आइए सुनते हैं कार्यक्रम हवा महल.
2: आज हवा महल में सुनिए प्रहसन बस 2 मिनट, लेखक मदन बिहारी शरणदीप और निर्देशक श्याम सुंदर प्रसाद.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. જાહેરોખામાં સાંભળશો આજે તથા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. થોડી ક્ષણોમાં જાહેરોખા બાદ આપ સાંભળી શકશો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે આપકે લીએ 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત તથા 10:30 ઢલતી જાહેરાત.

આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો સાંભળશો. સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં કાલનો વિષય છે દિશા અને વક્તા લતા હિરાણી, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સંગીત સરિતા, 7 ભૂલે વિસરે ગીત. સાત વાગીને 30 હમ હૈરાહી પ્યાર કે, 8:15 ત્રિવેણી કાર્યક્રમ, 8:30 ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર, 10:02 ફોન ઇન કાર્યક્રમ હલો હલો. કાલની કડી રજૂ કરશે હિના મોદી. 11:02 થીમ આધારિત કાર્યક્રમ દિલ સે, 11:30 કાર્યક્રમ તરન્નુમ. બાર વાગીને 5 યાદો કી મહેફિલ, 1 સુરીલા સફર, 2 ત્રિવેણીનું પુનઃ પ્રસારણ અને 2:35 ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ, 3 સખી સહેલી. ચાર વાગે પિટારા, 5 સરગમ, 5:30 ગુજરાતી ફિલ્મી યા ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, 6 સુરીલા સફર, 7 ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જયમાલા.

રાત્રે 8 વાગે હવા મહેલ, ત્યારબાદ 8:15 ઝરોખા અને ત્યારબાદ નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે આપકે લીએ 9:30

ઝેરોખામાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજે તથા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક. આરંભ કરીએ આક્રોશ ફિલ્મના ગીત સાથે, સ્વર અનુપમ અમોદનો, સંગીતકાર પ્રીતમ, ગીતકાર ઇરશાદ કામિલ.

0: एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्रीना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: એક્શન રિપ્લે, આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત, શ્રેયા ઘોષાલના સ્વરમાં ઇરશાદ કામિલના બોલ, પ્રીતમની ધૂન।

અજબ પ્રેમ કી ગઝબ કહાની. આવો સાંભળી આ ફિલ્મનું ગીત મીકા તથા સુનિધિ ચૌહાણના સ્વરમાં, ઇરશાદ કામિલના બોલ પ્રીતમની ધૂન.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ બજરંગી ભાઈજાન ફિલ્મનું ગીત વિશાલ દદલાની, નક્ષ અઝીઝના સ્વરમાં, ગીત સંગીત પ્રીતમના, સંગીતકાર પ્રીતમ, ગીતકાર મયુરપુરી.

આ સાથે આજનો ચિત્રલોક ગાની ને જમાની કે કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 8:45 સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

મિત્રો, ગ્રામ્ય વિકાસના મુખ્ય પાસા છે કૃષિ, શિક્ષણ, સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને આત્મનિર્ભરતા. તે દરેકનો સર્વાંગી વિકાસ કરીને જ મજબૂત ભારતનું નિર્માણ કરવાનું છે અને તે માટે સૌના સાથ અને સહકારની જરૂર છે.

મિત્રો, ગ્રામીણ વિકાસની શરૂઆત ક્યાંથી કરવી? તો આધુનિક કૃષિ, સ્વચ્છતા અને સ્વચ્છ ખોરાક પાણી ઉપરાંત આધુનિક શિક્ષણ તથા સ્વાસ્થ્ય સેવાઓ, પરિવહનની ઝડપી વ્યવસ્થા ઉપરાંત આજની તાતી જરૂરિયાત કહી શકાય તેવું ડિજિટલ સુવિધાઓ, ડિજિટલ સાક્ષરતા, સભાનતા, મહિલા સશક્તિકરણ અને તે દરેકની શરૂઆત અને ટ્રેનિંગ બાળપણથી જ.

મિત્રો, સભાનતા અને સજાગતા જ અસલી તાકાત છે. માટી તથા પાણીને સારા અને સાચા અર્થમાં સમજવા અને એને પ્રદૂષિત થતા અટકાવવા અને એનું શુદ્ધિકરણ કરવું ખૂબ ખૂબ ખૂબ જરૂરી છે.

હા તો મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા ગ્રામ વિકાસના પરિબળોની. ગ્રામીણ વિકાસમાં સડક કે મકાનના વિકાસની સાથે સાથે એના એકે એક જીવનના વ્યક્તિના જીવન સ્તર સુધારવાની દિશામાં પગલાં ભરાવવા જોઈએ. અને આજનો બાળક એ આવતીકાલનો નાગરિક છે, આવતીકાલનું ભવિષ્ય છે.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આપે સાંભળ્યા લવ ઇન સિમલા, નયા દોર, બુટ પોલિશ, હીર રાંઝા, શોર તથા સન ઓફ ઇન્ડિયા ફિલ્મના ગીતો. ગાયક કલાકાર હતા લતા મંગેશકર, મોહમ્મદ રફી, આશા ભોસલે, સુમન કલ્યાણપુર, અનવર, મુકેશ તથા શાંતિ માથુર. આ સાથે આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરવાની ઈશિતાને રજા આપશો. નમસ્કાર.

આજની સભાના કાર્યક્રમો સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:55 અમે આપને આજ મીટર્સ પર ફરી મળીશું. અત્યારે રજા લઈએ. શુભરાત્રી. જય હિન્દ.